નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને, તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 99 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતમ માં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયમાં છીએ. 15મા અધ્યાયની પહેલા ગુણત્રય વિભાગ યોગ આવી ગયો. એ પછી 15મા અધ્યાયની અંદર

સંસારનું ચિત્રણ કરવાનો પ્રયત્ન કર્યો. સંસાર કેવો હોય તો કે ઊંધો પીપળો હોય ને એવો, જેના મૂળિયા ઉપર છે, શાખા પ્રશાખાઓ નીચે છે, જીવ, જીવના વિષયો, ઇન્દ્રિયો, આ બધું એની સાથે ગૂંથાયેલું છે. અસંગ શસ્ત્ર ને સંગ અનાશક્તિ એક એવડું મોટું હથિયાર છે જેના વડે સંસારને છેદીને માણસ પરમેશ્વરની કે પરમપદની પ્રાપ્તિ તરફ આગળ વધી શકે છે. આટલું આપણે આગળ જોયું છે. એ જનારાઓ ક્યારે જઈ શકે અથવા તેમનામાં કયા ગુણ હોય તો જઈ શકે એની જે વાત આગળ પણ કહેવાય છે એ ફરી ફરીને કહે છે. નિર્માન મોહા જેત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામહા દ્વંદ્વૈર વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞે ગચ્છંતિ અમૂઢા પદમભ્યંતર. એવા જ્ઞાની લોકો એ પરમપદને પ્રાપ્ત કરી શકે છે. આ આપણે આગળ જોયું છે. પરમપદ કે પરમધામ કે પરમેશ્વરની સ્થિતિ એ કેવું છે તો કે ન તદભાસય તે સૂર્યો ન શશાંકો ન પાવક. ગઈ વખતે આપણે આ જોયું છે. આપણને પ્રકાશ માટે આ બધી વસ્તુઓની જરૂર છે. સામાન્ય માણસને સૂર્ય ઉગે ને પ્રકાશ આવે, ચંદ્ર ઉગે ને પ્રકાશ આવે, ઘરમાં અગ્નિ આપણે પેટાવીએ, દીવો કરીએ અને પ્રકાશ આવે. આ પરમધામ એવું પ્રકાશમય તેજોમય ધામ છે કે ન તદભાસય તે સૂર્યો. ત્યાં સૂર્ય પ્રકાશમાન નથી, કારણ કે સૂર્ય તો આ આખા એ વિશ્વ પ્રપંચ જે કહીએ એનો એક ભાગ છે, એનાથી પર એવું આ ધામ છે, પરમ તેજમય ધામ છે. અને એટલા માટે એવું છે કે એને એક વખત તમે પામ્યા તો ફરી આ સૃષ્ટિમાં આવવું પડતું નથી. યદ ગત્વા ન નિવર્તંતે તદ ધામ પરમ મમ. તે મારું પરમ ધામ છે કે તમે એક વખતે ત્યાં પહોંચી ગયા બસ, પછી ત્યાંથી પાછા ફરવાનું, ફરી પાછા જગતની અંદર આવવાનું રહેતું નથી. તો આ જે સંસરણ કરે છે એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે અને આપણે એમ કહીએ છીએ કે કરેલા કર્મો ભોગવે છે, તો એ કોણ છે? આ પ્રશ્ન તો આપણને થાય ને કે આપણે કહીએ છીએ કે ભાઈ દરેક વ્યક્તિ પોતાના કરેલા કર્મોને ભોગવે છે. ગીતામાં પણ કહ્યું લોકો એમ કર્મ બંધનઃ. રાજસ તામસ કર્મો તો ઠીક, સાત્વિક કર્મો પણ બાંધે છે. તો આ શું છે એને સમજવું જોઈએ. જગતનું સ્વરૂપ તો કયું? અચેતન સ્વરૂપ છે. તો આ સ્વરૂપ કયું? એટલે સાતમા શ્લોકમાં કૃષ્ણ કહે

ঔষধি મમઈ વાંશો આ જીવલોક જે છે આપણે જેને જીવ કહીએ છીએ, કોઈ માણસ મૃત્યુ પામે ત્યારે આપણે એની અંદરથી જીવ ચાલ્યો ગયો એમ કહીએ છીએ, તે જીવ કે જીવાત્મા કે પ્રાણ જતા રહ્યા એમ કહીએ તો પ્રાણ એ શું છે? મમઈ વાંશ ઈશ્વરનો જ અંશ છે, ઈશ્વરનો જ અંશ છે, અને છતાં શરીરમાં જાય છે ત્યારે શરીરનો ભાગ છે એવું આપણે સમજવા માંડીએ છીએ કે આ શરીર ચેતન છે. એના માટે શાસ્ત્રકારોએ જે ઉદાહરણ આપ્યું છે, જે આપણે આ પહેલા પણ કહ્યું છે, તે શું છે કે ઘટાકાશ ને મઠાકાશ, એક રૂમની અંદર એક કમરાની અંદર એક ઘડો પડ્યો છે.

તો ગળામાં પણ આકાશ છે અને બહાર પણ આકાશ છે. ગળામાંનું આકાશ બહારના બૃહદ આકાશથી અલગ છે કે જ્યાં સુધી ગળાની અંદર છે એમ લાગે છે આપણને ત્યાં સુધી તે અલગ છે. આ ઘટાકાશ ને મઠાકાશ ને સમજી લઈએ તો આપણે અંશ અને

સજીવ છે, ચેતન નથી, કારણ કે એની અંદર જીવરૂપી ચૈતન્ય રહેલું છે. અને આ જે ચૈતન્ય રહેલું છે તે એક પરમ ચૈતન્યનો અંશ માત્ર છે. બલ્બની અંદર પ્રકાશ દેખાય છે તો ત્યાં ઇલેક્ટ્રિસિટી છે, પંખામાં જો ગતિ છે તો ત્યાં ઇલેક્ટ્રિસિટી છે, એસી લાગેલું છે કમરામાં તો એસી ચાલે છે તો ત્યાં ઇલેક્ટ્રિસિટી છે. આ બધી એક ઇલેક્ટ્રિસિટી છે, એનો એક ભાગ ત્યાં બલ્બમાં ગયો છે, ત્યાં પ્રકાશ આપે છે. એક અંશ મનુષ્યમાં રહેલો છે ત્યાં આપણને મનુષ્ય જીવતો લાગે છે, અને બીજો અંશ બીજા કોઈ પ્રાણીમાં ગયો છે તો ત્યાં એ પ્રાણી રૂપે લાગે છે. છે એક, પણ એક છે એવી પ્રતીતિ આપણને ત્યાં સુધી થતી નથી જ્યાં સુધી જ્ઞાન થતું નથી એનું. તો કહે છે કે મમૈવ અંશો જીવભૂતઃ, મમૈવ અંશઃ જીવભૂતઃ, જીવ તરીકે રહેલો છે મારો જ અંશ. આ અંશ કેવો છે? તો કે સનાતન. એ તો સનાતન છે, એ અનાદિર અનંત અનંત છે, એ સતત છે. એટલે આજે મારો જ એક સનાતન અંશ દેહની અંદર રહેલો છે, તો એને આપણે જીવતો કહીએ છીએ, એને જીવ કહીએ છીએ. એ હકીકતમાં તો મારો જ અંશ છે, પણ દેહાભિમાન યુક્ત છે. એ દેહમાં છે, અને એ દેહમાં હોઈને હું આ દેહમાં છું એમ અહંથી પીડાવા માંડે છે. ભ્રાંતિ છે, ભ્રમ છે. દર્પણમાં રહેલા હું ને હું માને એવી વાત છે, આ હકીકતમાં છે નહીં. શરીર અને આ જીવભૂત અંશ પરમાત્માનો બે જુદા છે, પણ બે એક છે એવું વાસનાઓને કારણે, ઈચ્છાઓને કારણે, ઈષણાઓને કારણે વેદાંતી હશે તો કહેશે માયાને કારણે, અજ્ઞાનને કારણે. એની અંદર પેલી અહંતા, મમતા, કર્તૃત્વ ભાવ આવે છે, અને એ આવે છે એટલા માટે જ એક દેહમાં રહેલો જે આ સૂક્ષ્મ જીવ છે, જે ખરેખર પરમાત્માનો અંશ હોવા છતાં એ છું એમ સમજ્યા વિના, ભિન્ન ભિન્ન હોય એવું માની લઈને, એ શું કરે છે? તો જે આ શરીરમાં રહેલ મૂળ કેટલાક તત્વો, દાખલા તરીકે જ્ઞાનેન્દ્રિયો, મન, બુદ્ધિ, જેના કારણે અહંતા મમતા બંધાય છે, તે ઇન્દ્રિય. એટલે આપણે શરીરની જે ઇન્દ્રિય છે એને ઇન્દ્રિય કહેતા હોઈએ તો આપણે અધૂરા છીએ. કોઈ માણસની સરસ મજાની સુંદર આંખો હોય પણ એને દેખાતું ના હોય, સુંદર કાન હોય પણ એને સંભળાતું ના હોય, તો આ સાંભળવાનું કામ એ અંદર રહેલી સૂક્ષ્મ ઇન્દ્રિય કરે છે, જોવાનું કામ એ એની અંદર રહેલી સૂક્ષ્મ ઇન્દ્રિય કરે છે. એને આકાર નથી, એને રૂપ નથી, પણ એ કરે છે જોવાનું કામ. અને કેવી રીતે કરે છે? તો એને પોતાને તો જ્ઞાન થાય નહીં, કારણ કે એ તો અચેતન છે. એ પોતે જે વિષય, એના જે વિષયો છે એ વિષયને ગ્રહણ કરીને બુદ્ધિ સુધી પહોંચાડે છે, અને બુદ્ધિ સત્વ પ્રધાન હોવાથી એની અંદર યોગની પરિભાષામાં કહીએ તો ચિત્ત છાયાપત્તિ થાય છે. અને એને દેખું છું એવું ભાન થાય છે. આવું દેખું છું એવું ભાન એ પેલા જીવાત્માનું નથી, પણ એનું છે એવું એને લાગે છે. ત્યાં સુધી એ બંધાયેલો છે, ત્યાં સુધી એ મુક્ત નથી, આનાથી બંધાયેલો છે. અને એટલે શું થાય છે કે એક દેહ છોડીને જ્યારે મૃત્યુ

મૃત્યુ થાય ત્યારે બીજા દેહમાં જાય છે, તો આજે સૂક્ષ્મ ઇન્દ્રિયો છે, મન છે, એને લઈને ત્યાં જાય છે. હકીકતમાં તો પેલા ધર્મો ઇન્દ્રિયોના છે, મનના છે, બુદ્ધિના છે, અહંકારના છે, પણ એની સાથે પેલો અંશ રૂપ જીવ એ જાય છે, તો એને પોતાના છે એવું લાગે છે, ને એટલા માટે એ બધ છે, બંધાયેલો છે, નહીં તો બંધાયેલો નથી. પોતે તો મુક્ત જ છે, પણ બંધાયેલો છું એવું અજ્ઞાન એને છે. અને એટલે જે વખતે એ આ ઇન્દ્રિયો સૂક્ષ્મ મન એને લઈને બીજા દેહમાં જાય છે, એને આપણે સંસ્કાર કહીશું. એના માટે દર્શનોએ સૂક્ષ્મ શરીર, લિંગ શરીર એવા શબ્દો પણ વાપરેલા છે કે ભાઈ જો આત્મા તો હંમેશ માટે મુક્ત હોય તો આ કર્મના બંધનો, સુખ કે દુઃખ નડે છે તો કોને નડે છે, એનો આ જવાબ આપવાનો પ્રયત્ન છે કે મમૈવ અંશો જીવલોકે જીવભૂત સનાતનઃ. મારો જ અંશ જે જીવભૂત છે, જે સનાતન છે, તે દેહમાં રહેલો હોય ત્યાં સુધી ઘટાકાશની જેમ ત્યારે છે, અને પછી એ સંસરણ કરે છે. માટે આ આખો સંસાર થયો, એ એક દેહમાંથી બીજા દેહમાં સંસરણ કરે છે. મનઃષષ્ઠાની ઇન્દ્રિયાણી, પાંચ ઇન્દ્રિયો ને છઠ્ઠું મન. મનઃષષ્ઠાની ઇન્દ્રિયાણી, ઇન્દ્રિય મન પણ ઇન્દ્રિય જ છે, અંતઃકરણ છે, અંદરનું મન છે. મનઃષષ્ઠાની ઇન્દ્રિયાણી પ્રકૃતિસ્થાની કરશતી. હા, પ્રકૃતિમાં રહેલ મન સહિત પાંચેય ઇન્દ્રિયોને કરશતી, ખેંચે છે પોતાની સાથે. કોણ કોને ખેંચે છે આ પ્રશ્ન છે. લોહ ચુંબકનો પથ્થર લોખંડને ખેંચે છે એવી વાત થઈ. આ મનઃષષ્ઠાની ઇન્દ્રિયાણી પ્રકૃતિસ્થાની, પ્રકૃતિમાં રહેલ મન સહિતની પાંચ ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો.

એક શરીરમાંથી બીજા શરીરમાં આ સૂક્ષ્મ ઇન્દ્રિયો વગેરે કહું છું, ત્યારે ઇન્દ્રિયો, મન, અહંકાર, પ્રાણ આ બધું એકમાંથી બીજામાં સંસરણ કરે છે. કેવી રીતે? શરીરમ યદ અવાપનોતિ યદ ચાપ્યુત્ક્રામતિ. શરીર જેમ ઉત્ક્રામતિ છોડે છે અને પ્રાપ્તનોતિ પામે છે, તો આ બધાને લઈને ચાલે છે સૂક્ષ્મ અંશ ચૈતન્યનો. કેવી રીતે? તો કે આપણને ખબર ના પડે, પણ માનો કે એક જગ્યાએ સરસ મજાનો ગુલાબનો બગીચો છે, એના ઉપર થઈને પવન પસાર થાય છે, દૂર સુધી કોઈ માણસ બેઠો હોય તો એને પેલા ગંધની અનુભૂતિ થાય છે. ત્યાં ગુલાબ નથી, પણ ગુલાબની જે ગંધ હતી એ વાયુએ ગ્રહણ કરી. વાયુમાં એને પકડવાની કે એને આમ રાખવાની કે બાંધવાની કે શક્તિ નથી, પણ વાયુમાં જે કંઈ છે શક્તિ, એને કારણે વાયુ આ ગંધને લઈને અહીંથી નીકળીને બીજે દૂર સુધી જાય છે. જેવી રીતે વાયુ ગંધને લઈને જાય છે, એવી રીતે આ જીવાત્મા અંશ રૂપ ચૈતન્ય એ બાકીની બધી વસ્તુઓને લઈને જાય છે. મેં તમને કહ્યું એમ સંસ્કાર રૂપે લઈને જાય છે. વાયુ પવન આશયાત, એટલે એક જગ્યાએથી ગંધાન ગંધને જે રીતે બીજા સ્થળે લઈ જાય છે, એવી રીતે ઈશ્વર યચ્છા પ્યુત્ક્રામતિ ઈશ્વર.

ये દવાપ નોતી ये ચપ યુદ્ધ ક્રામ હતી જે પ્રાપ્ત કરે છે કે જે લઈ જાય છે એ ઈશ્વર ઈશ્વર એટલે પેલો પરમાત્મા નહીં ઈશ્વરનો જે અંશાત્મક ત્યાં જીવ છે તે પેલો જેવી રીતે વાયુ ગંધને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય એ રીતે સૂક્ષ્મ ઇન્દ્રિયો સૂક્ષ્મ મન સૂક્ષ્મ પ્રાણ એને લઈ જાય છે એક શરીરમાંથી નીકળી અને બીજા શરીરને પામે છે અવાપનોતી ગૃહિત્વૈતાનિ સંયાતિ અને શરીરમ આપનોતી જેવી રીતે એક શરીરને પ્રાપ્ત કરે છે એક શરીરને છોડે છે ઉત્ક્રામતી એટલે છોડે છે આપનોતી એટલે પામે છે અહીંયાથી નીકળ્યો એટલે એક શરીર હતું એના બદલે હવે બીજું શરીર પ્રાપ્ત કર્યું એની સાથે પેલું સૂક્ષ્મ શરીર એની સાથે સાથે ગયું એની અંદર સૂક્ષ્મતા પૂર્વક ગયું જેમાં સંસ્કારો હતા આ ક્રમ સૃષ્ટિનો ચાલ્યા કરે છે અને આને જ સંસાર કહેવાય છે તો આ રીતે એક દેહમાંથી બીજા દેહની અંદર સંસરણની ગતિ ચાલે છે અને આ ચાલે એટલે શું થાય છે શ્રોત્રમ ચક્ષુઃ સ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાય વિષયાનુપસેવતે આ અંશરૂપ જીવ વસ્તુતઃ ઈશ્વર જ છે એનું કશું નથી છતાં એનું છે એ અજ્ઞાન એને જુદી જુદી વસ્તુ ભોગવતો હોય એવી ખોટી પ્રતીતિ કરાવે છે શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમેવ ચ આ બધી ઇન્દ્રિયો છે શ્રોત્રમ શ્રોત્ર કાન ચક્ષુ આંખો સ્પર્શનમ સ્પર્શ રસનમ આસ્વાદ જીભ ચાખે તે ઘ્રાણ સૂંઘવું શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ વિષયો અને એ વિષયો જેમના છે એવી આ ઇન્દ્રિયો

દાન કરવાનું આશરો લઈને મન મન પાંચ જ્ઞાનેન્દ્રિયો અને એક મન અછો. કેટલાક દર્શનો આની અંદર થોડો ઉમેરો પણ કરે છે, આપણે બીજા દર્શનોમાં જવું નથી એટલે અત્યારે આને જ સ્વીકારીએ. એને લઈને મનશ્ચાયમ અધિષ્ઠાય, આ બધાનો અધિષ્ઠાતા બની જાય, આ બધાનો અધિષ્ઠાતા બની જાય, એનો આશરે

વિષયોને ભોગવે છે, સેવે છે. આ વિષયો એના નથી, વિષયો ઇન્દ્રિયોના છે. ઇન્દ્રિયોને વિષય તરફ મન પ્રેરે છે, પોતે પ્રેરતો નથી. પોતે તો પરમેશ્વરનો એક અંશ માત્ર છે અને એને આ પ્રકૃતિ સાથે કોઈ સંબંધ નથી, પણ સંબંધ છે એવું માનવાનું અજ્ઞાન એનામાં છે. વિષયાન ઉપસેવતે, તો એ શું કરે છે? જુદા જુદા વિષયોને સેવે છે, જુદા જુદા વિષયોનું સેવન કરે છે. જે વિષયો ઇન્દ્રિયોના વિષયો છે એના નથી, પ્રકૃતિના છે એના નથી, જળ જગતના છે એના નથી. પણ એને આધારે, ઇન્દ્રિયોને આધારે, મનને આધારે, મને ગમ્યું મને ન ગમ્યું, મારું છે મારું નથી, આ બધા જે ભાવો એના નથી એના છે એમ લાગે છે. ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી.

ಪಶ್ಯಂತಿ ಪಶ್ಯಂತಿ ಜ್ಞಾನ ಚಕ್ಷುಷ. લાગે છે એમ કે ઓહો હો હો આ તો ભોગવે છે. કોઈક વખત એમ કહીએ કે ગયા જન્મના કે આગળના જન્મના કે આ જન્મના કર્મોને કારણે થનારા સુખ દુઃખાદીને ભોગવે છે. સારા કામ કર્યા સારું સુખ છે, ભોગવે છે. કોણ ભોગવે છે? તો કે જીવાત્મા ભોગવે છે. આવું જીવાત્મા ભોગવે છે એવું જે સમજે છે એ મૂર્ખ છે. જે સત્ય છે એને વિમૂઢા ના અનુપશ્યંતિ. મૂર્ખ લોકો અજ્ઞાનીઓ સમજતા નથી, જ્ઞાનીઓ જ સમજે છે. ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ગુંજાનમ વા ગુણાન્વિતમ. સામસામેના ભાવો દેખાય આમ. ઉત્ક્રામંતમ એક શરીરને છોડીને બીજા શરીરમાં જતો સ્થિતમ વાપી અથવા એક શરીરની અંદર સ્થિર થયેલો રહેલો ઉત્ક્રમણ કરતો અથવા સ્થિત ગુંજાનમ વા ગુણાન્વિતમ ભોગવતો વિષયોને ભોગવતો અથવા આ જે ત્રણ ગુણ છે સત્વ રજસ તમસ વગેરે એનાથી જોડાયેલો જે વાસ્તવમાં નથી. હકીકતમાં એ ત્રિગુણાત્મક પ્રકૃતિથી સંપૂર્ણ ભિન્ન છે અને એની સાથે કોઈ નિસ્બત નથી. એનું સારું ખોટું સાચું કશું એનું પોતાનું છે જ નહીં. પણ અને એ જ એને સંસારણ શું કરવાનું? ઘટાકાશમાંથી બીજા ઘટાકાશમાં જવાનું કેવી વાત છે? જેને જ્ઞાન છે એ તો આવું નહીં સમજે, પણ જેને અજ્ઞાન છે એને આ સમજવાનું થશે કે ભાઈ શું છે. તો કે આ શરીર ગયા જન્મમાં આ શરીર હતું, આ શરીરમાં જે આત્મા છે ગયા જન્મમાં પેલા શરીરમાં હતો, હવે આવતા જન્મે આ ફલાણા શરીરમાં જશે અને એની સાથે એની ઇન્દ્રિયો અને એનું મન ને બધું હશે અને એના સુખ દુઃખાદી જે હશે એ આ ભોગવતો હશે. આ ભોગવતો નથી, એનું છે જ નહીં, એનું હોવા પણ અજ્ઞાન છે.

ભી મૂઠા, ખાલી મૂઠા નથી બાપરું, ખૂબ બિલકુલ અજ્ઞાની તદ્દન, જેમને જ્ઞાન છે જ નહીં એવા લોકો જે સત્ય છે એને ન અનુપશ્યંતી, એને ઓળખતા નથી કે આ સંસરણ કરે છે એ ઈશ્વરનો અંશ છે, આ એક દેહમાંથી બીજા દેહમાં જાય છે ઈશ્વરનો અંશ છે, આ ગુણોથી જોડાયેલો છે ઈશ્વરનો અંશ છે, આ ભોગ ભોગવે છે એવું મને લાગે છે ના ઈશ્વરનો અંશ છે, આજે ઈશ્વરનો અંશ છે, પરમેશ્વરનો અંશ છે, પરમાત્માનો અંશ છે, પરમ ચૈતન્યનો એક અંશ માત્ર છે એવું અજ્ઞાનીઓને ખબર પડતી નથી, તો એને સત્ય માની લેશે, અજ્ઞાનીઓને આ ખબર પડતી નથી, અજ્ઞાનીઓ ન અનુપશ્યંતી, એમાં રહેલો જે અંશ છે જીવાત્મા છે એને જોતા નથી, કોણ જુએ છે, પશ્યંતી જ્ઞાન ચક્ષુષઃ, જેની પાસે જ્ઞાનની આંખો છે એ સત્યને જુએ છે, જરૂરી છે કે એને જ્ઞાન થાય, આપણા બધા દુઃખોનું કારણ અજ્ઞાન છે, કારણ કે અજ્ઞાનમાં અને અજ્ઞાનમાં આપણે જે નથી એને જોઈએ છીએ, જે છે એને નથી જોતા, આ અનુસાર આ સંસરણ કરનાર ઈશ્વરનો અંશ છે, ભાઈ ઈશ્વરના અંશને ઓળખો ને, તમે શરીરને કેમ ઓળખો છો, કારણ કે અજ્ઞાન છે, યતંતો યોગિનશ્ચૈનમ પશ્યંત્યાત્મન્યવસ્થિતમ યતંતો પ્યકૃતાત્માનો નૈનમ પશ્યંત્યચેતસઃ યોગિનઃ, યોગીઓ પ્રયત્ન કર્યા કરે છે યોગની અંદર, એ લોકો પશ્યંતિ આત્મન્ય અવસ્થિતમ, પોતાના આત્માની અંદર પોતાની અંદર રહેલા એને સાચા અર્થમાં જોઈ

0: શકે છે, પણ યતન તો પ્યકૃતાત્માનો, એવા કેટલાક લોકો છે કે જે યતંતે, એ પ્રયત્ન તો કરે છે, ભજન કરે ને ધ્યાન કરે ને પૂજા કરે ને મોટા મોટા યજ્ઞો કરે ને સત્રો ચાલે ને શિબિરો ચાલે ને કથાઓ મંડાય ને બધું થાય, મહેનત તો કરે છે, પણ અકૃતાત્માનઃ, એમણે પોતાના અંતઃકરણને હજુ શુદ્ધ કર્યું નથી, એટલે અજ્ઞાનનું આવરણ છે, અને એ નૈનમ પશ્યંતિ, એ એને સાચા અર્થમાં જોઈ શકતા નથી. તો ઈશ્વરને, પરમેશ્વરને, કે જેના અંશ રૂપે આપણો જીવાત્મા છે, એને પામવા માટે ના રસ્તાની વાત હવે થઈ રહી છે. આપણે 15મો અધ્યાય હજુ ચાલુ રાખશું, આવતીકાલ ફરી મળીએ, ત્યાં સુધી વિરામ.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં

પોસ્ટ કરી શકો છો, સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો બાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે।

0: नमस्कार, आप सुन रहे हैं अंताक्षरी सीजन 2 आरजे प्रियंका के साथ रेडियो पालनपुर 90.4 पर। हमारे साथ जुड़े, साथ गाएं और अपने पसंदीदा गानों के रिदम को फील करें, सिर्फ यहीं, सिर्फ हमारे साथ बने रहें और म्यूजिक को टेक ओवर करने दें।
1: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो रेडियो पालनपुर 90.4 FM।
2: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આરજે પ્રિયંકા અને દર વખતે અંતાક્ષરીમાં આપણે આપણા ઘણા બધા લિસનર્સને કોલ કરીએ છીએ અને એની ઉપર અંતાક્ષરી આપણે રમીએ છીએ અને આમાં મજા પણ આવે છે અને અમારા ઘણા બધા લિસનર્સને અંતાક્ષરીમાં ઘણી મજા આવે છે। પણ આ વખતે તમારી માટે અંતાક્ષરીનો એક અલગ જ નવો કોન્સેપ્ટ લઈને આવી છું। અંતાક્ષરી તો આપણે એકબીજાને ફોન કરીને કરીએ જ છીએ, પણ આ વખતે તમને ફોન નહીં પરંતુ તમારી માટે સ્પેશિયલી હું ગીતો લઈને આવું છું અને આ ગીતોની અંદર જે લાસ્ટ આપણો અક્ષર આવ્યો છે એ ગીતો વાગશે। પણ આ ગીતોની અંદર યુનિકનેસ એવું હશે કે જે પહેલું ગીત વાગશે એ આપણા જૂના ગીતો હશે, ઓલ્ડ સોંગ કે જે આપણે 60s 70s, પછીના જે ગીતો હશે એ 90s અને પછીના ગીતો એ અત્યારના લેટેસ્ટ। એટલે કે આપણે અંતાક્ષરી રમવાની છે હવે આપણા આ અલગ અલગ એરા કે જેની અંદર સુપર હિટ સોંગ્સ આવ્યા એમની વચ્ચેની। તો ચાલો શરૂઆત કરીએ આપણી આ યુનિક અંતાક્ષરીની। 70s એક ગીત વગાડવા માંગુ છું, તો સાંભળો આ 70s ગીત અને તમને કેવું લાગે છે એ પણ જણાવશું।

આપણા લેટેસ્ટ બોલિવૂડ સોંગોમાં એ તો ચાલો કયું સોંગ છે તમે ગેસ કરી લો અને તમારી માટે વગાડું છે સોંગ અને મને કહેજો કે તમે

0: સમાચાર તમે સાંભળી રહ્યા હતા અંતાક્ષરી સીઝન 2 આરજે પ્રિયંકાની સાથે. જો તમારે પર અંતાક્ષરીમાં ભાગ લેવો હોય તો અમને વોટ્સએપ કરો તમારું નામ અને તમારો નંબર. અમારો વોટ્સએપ નંબર છે 9512966888. તમે મેઇલ પણ કરી શકો છો radiopalampur@gmail.com પર. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું અંતાક્ષરી સીઝન 2 માં. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો.
1: નમસ્કાર મિત્રો, તમે સાંભળી રહ્યા છો જીગરવાણી અને હું છું તમારો હોસ્ટ જીગર. મિત્રો, અત્યારે મોસમ બદલાઈ રહ્યો છે અને ઘણા લોકો કહેતા સાંભળવા મળે છે કે ભાઈ, શરીર તૂટે છે, તાવ આવે છે, નબળાઈ લાગે છે, આ શું થઈ રહ્યું છે? તો મિત્રો, આ હોઈ શકે છે વાયરલ ફીવર. વાયરલ ફીવરમાં તાવ, શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, થાક, ગળામાં દુખાવો કે શરદી, ખાંસી જેવા લક્ષણો જોવા મળી શકે છે. હવે સવાલ, આ સમયે કરવું શું? સૌથી પહેલાં તો આરામ. શરીરને રિકવરી માટે સમય આપો. પૂરતું પાણી અને ORS જેવા ફ્લુઇડ લો અને હળવો ખોરાક લો. આયુર્વેદમાં તાવને જ્વર કહેવામાં આવે.

છે અને તેમાં શરીરની પાચન શક્તિ તથા વ્યક્તિની સ્થિતિ પ્રમાણે હળવો આહાર અને યોગ્ય આરામનું મહત્ત્વ છે. તુલસી અને આદુની હળવી ચા ગળાની અસ્વસ્થતામાં રાહત આપી શકે છે. પણ મિત્રો, એક વાત ખાસ યાદ રાખજો, દરેક તાવને માત્ર ઘરગથ્થુ ઉપચારથી દબાવવો નહીં. તાવ વધારે હોય, સતત રહે, શ્વાસ લેવામાં તકલીફ થાય કે ખૂબ નબળાઈ લાગે તો ડૉક્ટરની સલાહ જરૂર લો. તો આજે મારી એક નાની સલાહ, તાવ આવે ત્યારે શરીરને આરામ આપો, હાઇડ્રેશન જાળવો અને કારણ જાણ્યા વગર દવા શરૂ ન કરો. હું જીગર ફરી મળીશ એક નવા હેલ્થ ટૉપિક સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, ખુશ રહો.

મિત્રો, વરસાદ પછી એક નામ વારંવાર સાંભળવા મળે છે, ડેન્ગ્યુ. પણ સવાલ છે, ડેન્ગ્યુના લક્ષણો શું છે? અચાનક તાવ, ખૂબ શરીર દુખવું, માથાનો દુખાવો, આંખોની પાછળ દુખાવો, ઉબકા કે સ્કિન રેશ, આવા લક્ષણો જોવા મળી શકે છે. અને અહીં સૌથી મહત્ત્વની વાત છે, ડેન્ગ્યુની શંકા હોય તો ટેસ્ટ અને ડૉક્ટરની સલાહ જરૂરી છે. આયુર્વેદિક દૃષ્ટિએ તાવ દરમિયાન આરામ, પૂરતું પ્રવાહી અને હળવો આહાર મહત્ત્વપૂર્ણ છે. પાણી અને ઓઆરએસ જેવા ફ્લુઇડ લેતા રહો. પણ મિત્રો, ડેન્ગ્યુ છે એટલે ફક્ત કઢો પીવાથી સારું થઈ જશે, આ માન્યતા પર આધાર રાખવો જોખમી બની શકે છે. અને એસ્પિરિન અથવા બ્યુફ્રેન જેવી કેટલીક પેઇન કિલર દવાઓ ડૉક્ટરની સલાહ વગર ન લેવી. નાક કે પેઢામાંથી લોહી આવવું, સતત ઉલટી, તીવ્ર પેટ દર્દ, ખૂબ નબળાઈ કે શ્વાસ લેવામાં તકલીફ થાય તો તરત હોસ્પિટલનો સંપર્ક કરો. અને છેલ્લે, ડેન્ગ્યુથી બચવાનો સૌથી સારો રસ્તો છે મચ્છરથી બચવું અને ઘરની આસપાસ પાણી ભરાવા ન દેવું. સાવધાન રહો, સ્વસ્થ રહો.

મિત્રો, જીગરવાણીમાં આપનું સ્વાગત છે. વાત કરીએ એવી સમસ્યાની જે ક્યારેક અચાનક શરૂ થાય છે, ઝાડા એટલે કે ડાયરિયા. મિત્રો, ઝાડામાં સૌથી મોટું જોખમ શું છે? પાણીની ઉણપ, ડિહાઈડ્રેશન. એટલે ઝાડા થાય ત્યારે પાણી ઓછું પીવું નહીં, પરંતુ યોગ્ય રીતે હાઇડ્રેશન જાળવવું. દરેક લૂઝ મોશન પછી ORS લેવું ખૂબ મહત્ત્વનું છે. સાથે હળવો અને સરળતાથી પચી શકે એવો ખોરાક લો. આયુર્વેદમાં પણ પાચનતંત્રને આરામ આપતા હળવા આહાર અને યોગ્ય પ્રવાહીને મહત્ત્વ આપવામાં આવ્યું છે. પરંતુ જો લોહીવાળા ઝાડા હોય, ખૂબ તાવ હોય, સતત ઉલટી થાય, તીવ્ર પેટ દર્દ હોય અથવા પેશાબ ઓછો થાય, તો ઘરે બેસી રહેવું નહીં, ડૉક્ટરને બતાવવું જરૂરી છે. અને મિત્રો, ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં ડિહાઈડ્રેશન ઝડપથી થઈ શકે છે. તો આજની હેલ્થ ટીપ, ઝાડામાં પાણી બંધ નહીં, હાઇડ્રેશન જાળવો. હું છું જીગર અને તમે સાંભળી રહ્યા છો જીગરવાણી. ફરી મળીએ.

મિત્રો, મોસમ બદલાય એટલે એક વસ્તુ લગભગ દરેક ઘરમાં જોવા મળે છે, શરદી, છીંક અને ખાંસી. પણ શું દરેક શરદી ખાંસી માટે એન્ટીબાયોટિક લેવી જરૂરી છે? જવાબ છે ના. સામાન્ય વાયરલ કોલ્ડમાં ઘણી વખત આરામ, પૂરતું પાણી અને યોગ્ય કાળજીથી જ રાહત મળે છે. આયુર્વેદમાં તુલસી અને આદુનો પરંપરાગત રીતે ઉપયોગ કરવામાં આવે છે. ગરમ પાણીમાં તુલસી આદુની હળવી ચા ગળાની ખરાશમાં રાહત આપી શકે છે. ગળામાં દુખાવો હોય તો ગરમ પાણીના કોગળા પણ કરી શકાય. પરંતુ મિત્રો, એક વાત યાદ રાખજો, મધ એક વર્ષથી નાના બાળકને આપવું નહીં. અને જો તાવ સતત રહે, શ્વાસ લેવામાં તકલીફ થાય, છાતીમાં દુખાવો થાય અથવા ખાંસી લાંબા સમય સુધી રહે તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. તો આજની હેલ્થ ટીપ, શરદી ખાંસીમાં આરામ કરો, પાણી પીવો અને પોતાની રીતે એન્ટીબાયોટિક શરૂ ન કરો. સ્વસ્થ રહો, ખુશ રહો. હું છું જીગર, જીગરવાણીમાં ફરી મળીશ.

મિત્રો, મચ્છર નાનો છે પણ તેનાથી થતી બીમારી ગંભીર હોઈ શકે છે. આજે વાત કરીએ મલેરિયાની. મલેરિયામાં ઘણી વખત તાવ સાથે ઠંડી અને કંપારી આવે છે, સાથે માથાનો દુખાવો, પરસેવો અને શરીરમાં નબળાઈ પણ થઈ શકે છે. જો તાવ સાથે વારંવાર ઠંડી કંપારી આવે તો સામાન્ય તાવ હશે એવું માનીને બેસી ન રહેવું. જરૂરી ટેસ્ટ કરાવવો ખૂબ મહત્વનો છે. આયુર્વેદમાં તાવ દરમિયાન આરામ, હળવો આહાર અને પૂરતું પ્રવાહી મહત્વનું છે, પરંતુ મલેરિયા માટે માત્ર કઢા કે ઘરેલું ઉપચાર પર આધાર રાખવો નહીં. યોગ્ય મેડિકલ ટ્રીટમેન્ટ જરૂરી છે અને બચાવ માટે મચ્છરદાનીનો ઉપયોગ કરો, મોસ્કિટો રિપ્લાન્ટ વાપરો અને ઘરની આસપાસ પાણી ભરાવા ન દો. યાદ રાખજો, મચ્છર ઓછા એટલે મલેરિયાનું જોખમ ઓછું. હું છું જીગર અને આ છે જીગરવાણી.

વાત કરીએ એવી બીમારીની જે ઘણી વખત દૂષિત પાણી અને ખોરાક સાથે જોડાયેલી હોય છે. ટાઈફોઇડ. લાંબો ચાલતો તાવ, માથાનો દુખાવો, નબળાઈ, ભૂખ ઓછી થવી અને પેટની તકલીફ, આવા લક્ષણો જોવા મળી શકે છે. ટાઈફોઇડ બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે, એટલે શંકા હોય તો યોગ્ય તપાસ અને ડૉક્ટરની સલાહ ખૂબ જરૂરી છે. આયુર્વેદિક દૃષ્ટિએ રિકવરી દરમિયાન હળવો, ગરમ અને સરળતાથી પચી શકે એવો ખોરાક તથા પૂરતું પ્રવાહી રાખવું મહત્ત્વનું છે. પણ મિત્રો, માત્ર કઢો પીવાથી અથવા ઘરેલું ઉપચારથી એન્ટીબાયોટિકની જરૂરિયાતને રિપ્લેસ કરી શકાય એવું નથી. અને પ્રિવેન્શન માટે સૌથી સરળ ફોર્મ્યુલા શું? સ્વચ્છ પાણી, સ્વચ્છ ખોરાક, હાથની સ્વચ્છતા. બહારનું અસ્વચ્છ પાણી અને ખુલ્લો ખોરાક ટાળો. તો મિત્રો, ટાઈફોઇડથી બચવા માટે દવા કરતાં પહેલાં સ્વચ્છતાને તમારી રોજિંદી આદત બનાવો. હું છું જીગર, ફરી મળીએ જીગરવાણીમાં.

નમસ્કાર મિત્રો, વરસાદ અને ભેજવાળી ઋતુમાં સ્કિનની એક સમસ્યા ખૂબ જોવા મળે છે, ફંગલ ઇન્ફેક્શન. ખંજવાળ, લાલાશ, ગોળાકાર ચકામા અને ખાસ કરીને જાંગ, બગલ કે પગની આંગળીઓ વચ્ચે ભેજવાળી જગ્યાએ તકલીફ આ ફંગલ ઇન્ફેક્શનમાં જોવા મળી શકે છે. તો શું કરવું? સૌથી પહેલાં અફેક્ટેડ એરિયાને સ્વચ્છ અને સૂકો રાખો. પરસેવાવાળા કપડાં લાંબા સમય સુધી ન પહેરો અને ટુવાલ અથવા કપડાં શેર ન કરો. આયુર્વેદમાં પણ ત્વચાની સ્વચ્છતા અને ભેજ નિયંત્રણને મહત્ત્વ આપવામાં આવે છે. પરંતુ મિત્રો, ફંગલ ઇન્ફેક્શનમાં પોતાની રીતે કોઈપણ ક્રીમ, ખાસ કરીને સ્ટીરોઇડ મિક્સ ક્રીમ લગાવવી નહીં. તેનાથી સમસ્યા વધુ ખરાબ થઈ શકે છે. યોગ્ય એન્ટીફંગલ સારવાર માટે ડૉક્ટર અથવા ડર્મેટોલોજીસ્ટની સલાહ લો. અને જો ઇન્ફેક્શન વારંવાર થાય અથવા ઝડપથી ફેલાય તો ચોક્કસ તપાસ કરાવો. આજની સિમ્પલ ટીપ: સ્કિનને ક્લીન રાખો, ડ્રાય રાખો, સેલ્ફ મેડિકેશનથી બચો. હું જીગર, જીગરવાણી સાથે.

મિત્રો, વારંવાર છીંક આવે, નાકમાંથી પાણી પડે, આંખોમાં ખંજવાળ થાય કે ધૂળમાં જતાં ખાંસી શરૂ થઈ જાય તો કદાચ તમને એલર્જી ટ્રિગર થઈ રહ્યું હોઈ શકે. ધૂળ, પોલન, ધુમાડો અને કેટલાક એન્વાયરમેન્ટલ ટ્રિગર્સ એલર્જી વધારી શકે છે. સૌ પ્રથમ ટ્રિગરથી દૂર રહેવાનો પ્રયાસ કરો. ઘરમાં ધૂળ ઓછું રાખો, બેડિંગ નિયમિત સાફ કરો અને ધૂમ્રપાનથી દૂર રહો. આયુર્વેદમાં તુલસી અને આદુ જેવી વસ્તુઓનો પરંપરાગત ઉપયોગ થાય છે અને ગરમ પ્રવાહી ગળાની સામાન્ય અસ્વસ્થતામાં રાહત આપી શકે છે. પરંતુ જો તમને અસ્થમા છે અથવા શ્વાસ ખૂબ ફૂલે છે તો માત્ર ઘરેલું ઉપચાર પર આધાર રાખવો નહીં. ડૉક્ટર દ્વારા આપવામાં આવેલી ટ્રીટમેન્ટ અને ઇન્હેલર યોગ્ય રીતે વાપરવા જરૂરી છે. શ્વાસ લેવામાં ખૂબ તકલીફ, છાતીમાં ભારેપણું અથવા હોઠ વાદળી પડી જવા લક્ષણો હોય તો તરત ઇમરજન્સી મેડિકલ હેલ્પ લો. તો મિત્રો, ટ્રિગર ઓળખો, તેનાથી બચો અને શ્વાસની ગંભીર તકલીફને ક્યારેય ઇગ્નોર ન કરો. હું જીગર, ફરી મળીશું જીગરવાણીમાં એક નવા હેલ્થ ટોપિક સાથે. તમારા કોઈ પ્રશ્નો હોય આયુર્વેદના રિલેટેડ, આરોગ્યના રિલેટેડ, તો તમે મને ડાયરેક્ટ DM કરી શકો છો પરિયાર આયુર્વેદા ઇન્સ્ટાગ્રામ પેજ પર, અથવા મારે આગળ કયા નવા ટોપિક પર ચર્ચા કરવી તે પણ મને સજેસ્ટ કરી શકો છો. ફરી મળીએ, ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: નમસ્કાર દોસ્તો, હું આરજે હર્ષ ભટારિયા, રેડિયો પાલનપુર 90.4 FM થી. આજે આપણે વાત કરીશું ગુલઝાર સાહેબની. યસ, ગુલઝાર સાહેબે લખેલા કેટલાક મશહૂર ગીતો, નઝમો, શાયરીઓ, ગઝલ, રોમેન્ટિક કોર્ડ્સ, બધું એટલું સુંદર રીતે લખેલું છે કે હજી પણ આપણા હોઠો પર તે હંમેશા રહે છે. ગુલઝાર સાહેબ આજે પણ પોતાના શબ્દોનો જાદુ બધાના દિલો પર રાજ કરે એ રીતે લખે છે. તો આજે આપણે સાંભળીશું ગુલઝાર સાહેબના અવાજમાં કેટલી નઝમો અને સાથે સાથે એમણે લખેલા કેટલાક સુંદર મજાના ગીતો. તો બન્યા રહો રેડિયો પાલનપુર 90.4 FM પર.
1: સાંસ લેના ભી કૈસી આદત હૈ, જીએ જાના ભી ક્યા રવાયત હૈ. સાંસ લેના ભી કૈસી આદત હૈ, જીએ જાના ભી ક્યા રવાયત હૈ. કોઈ આહટ નહીં બદન મેં કહીં, કોઈ સાયા નહીં હૈ આંખોં મેં. પાઉં બેહિસ હૈં, ચલતે જાતે હૈં. એક સફર હૈ જો બહેતર રહેતા હૈ. કિતને બરસોં સે, કિતની સદીઓ સે, જીએ જાતે હૈં, જીએ જાતે હૈં. આદતેં ભી અજીબ હોતી હૈં, સાંસ લેના ભી કૈસી આદત હૈ. સિર્ફ એહસાસ કે તુમ પાસ હો બસ, સિર્ફ એહસાસ કે નજદીક હો તુમ. અનગિનત લોગો મેં ઘબરાઈ હુઈ, અજનબી આંખો સે લજ્જાઈ હુઈ. તન પે લગતી હૈ ચિપકતી આંખે, બરફ સી ઠંડી સુલગતી આંખે. અનગિનત નજરો મેં ઉલઝા લિપતા, અનગિનત ચહેરો મેં રખા ચહેરા. સેંકડો તાગો મેં ઉલઝાઈ હુઈ, સહમી સિમટી હુઈ શરમાઈ હુઈ. સિર્ફ એહસાસ કે પાસ હો તુમ, સિર્ફ એહસાસ કે નજદીક હો બસ. સુનહેરી કુંજે જબ ઉડતે ઉડતે ઉફક કી ટહેની પે બેઠ જાએ, તુમ્હારે કંધો પે ઝુક કે જબ શામ બોસા લે લે. ચરાગ ખોલે જબ અપની મધ્યમ ઉદાસ આંખે, તુમ અપને ચહેરે પે ખેંચ લેના હયા કા

જ્યારે ગુલઝાર સાહેબની વાત આવે ને ત્યારે મને એક સોંગ એટલું યાદ આવે અને મને ચોક્કસપણે ગાવાનું બહુ જ મન થઈ જાય અને કદાચ તમને પણ એટલું જ મન થતું હશે અને એ હજી ગીત તમારા મનમાં ગુનગુનાવતું હશે. હું જરા

બહુ જ મજાની મહેફિલ જયારે ચાલી રહી છે ત્યારે ફરી આપણે સાંભળીએ ગુલઝાર સાહેબ ને અને સાથે એક મસ્ત મજાના સોંગ ને. તો બન્યા રહો રેડિયો પાલનપુર 90.4 FM પર.

જ્યારે ગુલઝાર સાહેબની રોમેન્ટિક વાતો યાદ આવે ને ત્યારે બહુ જ મજાની શાયરીઓ બનતી હોય છે. જેમ કે સુનો સુનો જબ કભી દેખ લું તુમકો તો મુજે મહેસૂસ હોતા હૈ કે દુનિયા ખૂબસૂરત હૈ. ક્યા બાત હૈ, ક્યા બાત હૈ, એકદમ નાનકડી વાતમાં કેટલું સરસ કહી જાય છે. સુનો જબ કભી દેખ લું તુમકો તો મુજે મહેસૂસ હોતા હૈ કે દુનિયા ખૂબસૂરત હૈ. તો બન્યા રહો રેડિયો પાલનપુર 90.4 FM પર અને મદ મસ્ત રહો આજના શોની સાથે.

તો મિત્રો, આજનો શો તમને બહુ જ ગમ્યો હશે, કારણ કે ગુલઝાર સાહેબની વાતોની સાથે સાથે એમના લખેલા કેટલાક મશહૂર સોંગ્સ પણ આપણે સાંભળ્યા. અને હવે આરજે હર્ષને આપો રજા, હું લઉં છું અલવિદા, અને તમે સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM ગુજરાત, અને એન્જોયમેન્ટ કરતા રહો આરજે હર્ષની સાથે.

0: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.
1: બાળ દોસ્તો, એક પછી શું આવે?
2: બે બે બે.
1: અરે આ કોનો અવાજ? આ તો બકરી બેન આવ્યા. ભલે, તો આજે હું તમને બકરીઓની જ વાર્તા કહીશ. આ વાર્તાનું નામ છે સમજુ બકરીઓ. તો સાંભળો. એક નાની નદી હતી. એ નદી પર લાકડાનો એક પુલ હતો, પણ આ પુલ ખૂબ જ સાંકડો હતો. તેના પરથી સામ સામે થઈને 2 જણા જઈ જ ના શકે એટલો સાંકડો પુલ હતો. એકવાર આ પુલ પર સામ સામે છેડેથી 2 કૂતરા આવ્યા. બંને જણા વચ્ચોવચ ભેગા થઈ ગયા. કોઈ કોઈને રસ્તો જ ના આપે. છેવટે બંને સામ સામે ઘૂરક્યા, એકબીજાને ઘૂરકીને સામ સામે ભસવા લાગ્યા. ભસવા લાગ્યા અટકે જ નહીં, અને ભસતા ભસતા એ લોકો ઝઘડી પડ્યા. પછી તો બંને ઉછળીને પાણીમાં પડી ગયા. માંડ માંડ તરીને એ લોકો બહાર નીકળ્યા. થોડી વારે એ પુલને બંને છેડેથી 1-1 બકરી દાખલ થઈ. એમાંની એક બકરી ધોળી હતી અને બીજી બકરી કાળી હતી. બંને બકરીઓ પેલા કૂતરાઓની જેમ જ પુલની વચ્ચોવચ આવીને ભેગી થઈ ગઈ. પણ આ લોકોમાં એક ફરક હતો. આ બંને બકરીઓ પેલા કૂતરાઓ જેવી જીહાળી નહોતી, પણ સમજુ હતી. એક બકરી ચૂપચાપ નીચે બેસી ગઈ અને બીજી બકરી તેના ઉપર થઈ અને ધીમેથી પસાર થઈ ગઈ. એ પસાર થઈ ગઈ પછી જે બેઠેલી બકરી હતી એ બકરી ઊભી થઈ અને ચાલવા લાગી. તો બાળ દોસ્તો, તમે જ કહો, કોણ સમજુ અને બુદ્ધિશાળી ગણાય? કૂતરાઓ કે બકરીઓ?

0: શાબાશ. કોઈકે કહ્યું છે ને કે ઝઘડીને ના કરશો કામ, સમજદારીથી લેજો કામ. ઝઘડીને ના કરશો કામ, સમજદારીથી લેજો કામ. સમજ્યા બાલ દોસ્તો? શું સમજ્યા?
1: ઝઘડીને ના કરશો કામ, સમજદારીથી લેજો કામ. ઝઘડીને ના કરશો કામ, સમજદારીથી લેજો કામ.
0: વાહ ભાઈ વાહ.

ખરેખરો ખજાનો, વાર્તાકાર અમિત ગર્ગ. એક દિવસ પીટરને ખજાનાનો એક નકશો મળ્યો. હે, હું સાહસ કરીને આ ખજાનો શોધી કાઢીશ, પીટર બોલી ઉઠ્યો. પીટર તો નીકળી પડ્યો

0: દૂર ચાલ્યો અને છેવટે એક જંગલમાં પહોંચ્યો. ત્યાં એને એક સિંહ મળ્યો. તું તાકાત વાળો અને બહાદુર છે, પીટરે સિંહને કહ્યું. શું તારે આવવું છે મારી સાથે ખજાનો શોધવા? સિંહ તૈયાર થઈ ગયો અને પીટરની સાથે જોડાઈ ગયો. જંગલ હતું ગાઢું અને અંધારિયું. પીટરને બીક લાગતી હતી, પણ એની સાથે સિંહ હતો ને, એટલે એણે પાર કરી લીધી. છેવટે બંને જણા એક પહાડ પાસે પહોંચ્યા. ત્યાં એમને એક ગરુડ મળ્યું. તારી નજર તેજ હોય છે, તું અમને જોખમો વિશે સાવચેત કરી શકીશ, પીટરે ગરુડને કહ્યું. તારે આવવું છે અમારી સાથે? અમે એક ખજાનો શોધી રહ્યા છીએ. ગરુડે હા પાડી અને પીટર તથા સિંહની સાથે જોડાઈ ગયો. પહાડ ઊંચો અને ખડકાળ હતો. સિંહ લપસી પડ્યો, પણ પીટરે ઝડપથી હાથ લંબાવ્યો અને સિંહને ઉપર ખેંચી લીધો. ગરુડ તેની ચપળ નજરથી એમના એક એક પગલાને જોતું હતું. થોડી વારમાં બધા ખીણ પાસે પહોંચ્યા. ત્યાં એમને એક ઘેટું મળ્યું. શું તું અમારી સાથે ખજાનાની શોધમાં જોડાઈશ? પીટરે ઘેટાને પૂછ્યું. અને ઠંડીમાં તું અમને હૂંફ પણ આપીશ ને? ઘેટું તૈયાર થઈ ગયું અને પીટર, સિંહ તેમજ ગરુડની સાથે જોડાઈ ગયું. ઠંડી હવાના સપાટા વાગતા હતા. સામે ઘાસનું અનંત મેદાન હતું. બધા ઘેટાને વળગી પડ્યા. તેણે બધાને હૂંફ અને આરામ આપ્યો. છેવટે ચારે રણમાં પહોંચ્યા. ત્યાં એમને એક ઊંટ મળ્યું. તું તો કહેવાય રણનું વહાણ, પીટરે ઊંટને કહ્યું. શું તું અમને રણ પાર કરવામાં મદદ કરીશ અને ખજાનો શોધવા પણ જોડાઈશ ને? ઊંટ સંમત થયો. પીટર, સિંહ અને ઘેટું ત્રણેય ઊંટ ઉપર સવાર થયા અને ખુશીથી વિશાળ રણ વટાવતા ગયા. ઊંચે આકાશમાં ઉડતું ગરુડ આ સુંદર દ્રશ્યનો આનંદ લઈ રહ્યું હતું. ઊંટે પૂરપાટ દોડવા માંડ્યું. બધા આવેશમાં ચિચિયારીઓ કરવા લાગ્યા. ઊંટની પીઠ ઉપર સવાર થઈને રણ વટાવવાનું ઘણું રોમાંચક હતું. છેવટે પાંચે દરિયાને કિનારે પહોંચ્યા. ત્યાં એમને એક કાચબો મળ્યો. આ દરિયો પાર કરવામાં તું અમને મદદ કરી શકે? પીટરે કાચબાને પૂછ્યું. અમે એક ખજાનાની શોધમાં છીએ, કાચબો માની ગયો અને પીટર, સિંહ, ગરુડ, ઘેટા અને ઊંટની સાથે જોડાઈ ગયો. દરિયાના તોફાની મોજા આ ટુકડીને લગભગ ડૂબાડી જ દે, પણ કાચબાએ કુશળતાથી સૌને દરિયા પાર પહોંચાડી દીધા. તેઓને સામે પાર એક ઘુવડ મળ્યું. ઘુવડે ડાપણની વાત કરી.
1: અભિનંદન, તમે ખજાનો તો શોધી કાઢ્યો છે.
0: તે ક્યાં છે? બધા નવાઈ પામીને બોલ્યા.
1: તમે બધાએ સાથે મળીને જંગલ પાર કર્યું, પહાડો ચડ્યા, હિંમતથી ખીણો ઓળંગી, મક્કમતાથી રણ વટાવ્યું અને દરિયા પાર પહોંચ્યા. એકબીજાનો સાથ ન હોત તો તમે આ બધું ક્યારેય ના કરી શકત.
0: બધા એકબીજાની સામે જોઈ રહ્યા અને તેમને સમજાયું કે ઘુવડ ખરેખર સાચું છે. તેમણે મિત્રતાને શોધી કાઢી છે. સાચે જ તેમને જે મળ્યો તે જ સૌથી મોટો ખરેખરો ખજાનો.

0: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પા ને રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુર ની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88-95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો બાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

104 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો, સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો.

સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો બાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512-96-88 9512-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512-96-88 9512-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
1: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
0: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
1: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
0: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓ, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં. પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

નમસ્કાર, હું છું આરજે અંજલિ અને તમે સાંભળી રહ્યા છો રસોઈની રંગત. આજે જોરદાર વાનગી લઈને આવી છું જેનું નામ છે ક્રિસ્પી વેજ રોલ ટિક્કી. હવે તમે કહેશો કે અંજલિ, તે નામ તો કહી દીધું, બટ આમાં સામગ્રી શું જોઈશે? અરે ચિંતા ના કરો, આમાં એ જ સામગ્રી અને એ જ ઇન્ગ્રીડિયન્ટ્સનો યુઝ થશે જે તમારા ઘરે ઇઝીલી અવેલેબલ હશે. તો તમે કહેશો કે શું શું જોઈશે, તો હું કહું છું કે સામગ્રીમાં આપણે ફર્સ્ટ તો લોટ બનાવવા માટે કે લોટ બાંધવા માટે આપણને જે જોઈશે એ છે ઘઉંનો લોટ, તેલ, બટાકા એ પણ બાફેલા, મીઠું, બેકિંગ સોડા. હવે સ્ટફિંગ માટે આપણને શું જોઈશે, કેમ કે આપણે ટિક્કી બનાવવાના છીએ અને ટિક્કી એ પણ એવી કે વેજ રોલ ટિક્કી, જેમાં આપણે વધારે વેજીટેબલનો ઉપયોગ કરવાના છીએ. તો સ્ટફિંગ માટેની આપણને જે સામગ્રી જોઈશે એમાં છે ફુલાવર, ગાજર, કેપ્સિકમ, લીલા મરચાં, કોથમીર, મીઠું અને તેલ. હવે આપણને કેવી રીતે બનાવવાની છે એ રીતે તમારે જાણવી જ હશે, પણ એ રીત જાણીએ પહેલાં એક સોંગ થઈ જાય. તો પછી એક સરસ મજાનું સોંગ થઈ જાય. સોંગ સાંભળ્યા પછી આપણે જરૂરથી જાણીશું કે ક્રિસ્પી વેજ રોલ ટિક્કી કેવી રીતે બનાવવાની છે.

વેલકમ અગેન, રસોઈની રંગતમાં હું આરજે અંજલિ તમારું સ્વાગત કરું છું. આજે આપણે ક્રિસ્પી વેજ રોલ ટિક્કી બનાવવાના છીએ, જેની સામગ્રી મેં આ બ્રેક પહેલાં એટલે કે સોંગ પહેલાં જણાવી દીધી. હવે આપણે કેવી રીતે બનાવવાની છે એ રીત જાણી લઈએ. તો આ છે રીત. તો સૌથી પહેલાં લોટ બાંધવાનો, તેમાં ઘઉંનો લોટ અને તેલ નાખો, બાફેલા બટાકા છીણીને તેમાં નાખવા, પછી મીઠું નાખવાનું અને ચપટી બેકિંગ સોડા નાખવાનું. પહેલાં બધી જ વસ્તુઓ મિક્સ કરીને પરોઠા જેવો લોટ બાંધી દેવાનો. અડધો કલાક લોટ બાંધીને રહેવા દેવાનો, એટલે કે બરાબર સોફ્ટ થઈ જાય. હવે સ્ટફિંગ માટે છીણેલું ફુલાવર, છીણેલું ગાજર, બારીક સમારેલું કેપ્સિકમ, બે લીલા મરચાં, સમારેલી કોથમીર, મીઠું નાખીને બરાબર મિક્સ કરી દેવું. લોટમાંથી બે ભાગ કરીને મોટો લંબગોળ રોટલો વણી લેવો. તેની ઉપર શાકનું બધું મિશ્રણ પાથરી દેવાનું. તેના ગોળ ગોળ રોળ વાળીને વચ્ચેથી બે ભાગમાં કાપી થોડા થોડા અંતરે ટિક્કીના શેપના કટ મારી લેવા અને ભાખરવડીની જેમ વચ્ચેથી પ્રેસ કરી લેવું. તેલ મૂકીને મીડિયમ તાપે ક્રિસ્પી સેલો ફ્રાય કરી દેવું. તો અહીંયા આપણી ટિક્કી એકદમ તૈયાર છે. હવે તમારે ટિક્કીને ચટણી અથવા સોસ સાથે તમે સર્વ પણ કરી શકો છો અને ખાઈ પણ શકો છો. તો આજની આ વાનગી તમને કેવી લાગી? આઈ નો કે તમને ગમી જ હશે, કેમ કે ઇઝી તો છે જ બનાવવામાં અને કોઈ જ તકલીફ નથી પડતી કે આની સામગ્રી કેટલી દૂર દૂરથી લાવવી પડે એવી કોઈ જ જંજાળ નથી આમાં, કેમ કે બધી સામગ્રી આપણને ઘરમાં અવશ્ય મળી રહે છે. હવે તમે કહેશો કે આવી રેસિપીઝ હું ક્યાંથી શોધીને લાવું છું? તો તમને કહી દઉં કે આ રેસિપી મને મીનાએ રેડિયોના વોટ્સઅપ નંબર પર મોકલી છે. રીનાએ આ રેસીપી મને મોકલી અને કહ્યું કે તમારા શ્રોતાગણ જોડે આ રેસીપી અવશ્ય પહોંચાડજો. તો મેં તમારા સુધી આ રેસીપી પહોંચાડી દીધી છે. જો તમારી પાસે પણ આવી કોઈ વાનગી હોય, વાનગીની રીત હોય, તો તમે મને મોકલી શકો છો. યા તો તમે રસોઈની રંગતના શોમાં પાર્ટિસિપેટ પણ થઈ શકો છો. પાર્ટિસિપેટ થવા માટે તમારે અમારા વોટ્સએપ નંબર 9512968 88 પર તમારું નામ, તમારો મોબાઈલ નંબર અને તમારી રેસીપી અમને મોકલવાની રહેશે. અમે અવશ્ય તમને કોન્ટેક્ટ કરીશું અને તમારી સાથે વાર્તાલાપ કરીશું અને આ રેસીપી કેવી રીતે બનાવવાની છે, આ વાનગી કેવી રીતે બનાવવાની છે એ અવશ્ય જાણીશું. તો રાહ કોની જુઓ છો? જલ્દીથી વોટ્સઅપ કરો તમારી અવનવી વાનગીઓ. અને અમારો વોટ્સઅપ નંબર છે 9512968 88 9512996688. હું છું આરજે અંજલિ. નેક્સ્ટ ટાઈમ રસોઈની રંગતમાં આપને ફરીથી મળીશું. તો મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો બાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88.

688 12. તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર. પાક્કા પાલનપુરીની ઓળખ એટલે ટ્યુન રહે, મસ્ત રહે, સાંભળતું રહે. ઓનલી ઓન 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન.

0: ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9599-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

રેડિયો બાલમપુરના ફરમાઈશ કાર્યક્રમમાં હું આરજે પ્રિયંકા આપ સર્વે શ્રોતા મિત્રોનું સ્વાગત કરું છું. આપના બહોળા પ્રતિસાદના કારણે અમે ફરમાઈશ કાર્યક્રમમાં કમિટી દ્વારા પસંદ કરાયેલા શ્રોતાઓના પત્રનું વાંચન કરીએ છીએ. સાથે સાથે આપને ફરમાઈશ પણ સંભળાવીએ છીએ. તો બસ આમ જ અવિરતપણે અમને પ્રતિભાવ મોકલતા રહો. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં આપ સર્વેને આપની ફરમાઈશ અને પ્રતિભાવ વિશેની માહિતી આપી દઉં છું. રેડિયો પાલનપુર 90.4 FM વોટ્સઅપ નંબર 9512966688 પર આપ વોઇસ રેકોર્ડિંગ કે સંદેશો લખીને મોકલી શકો છો. તો શરૂઆત કરીએ આજના ફરમાઈશ કાર્યક્રમની. આપણા પ્રથમ ફરમાઈશ કરતા છે રાજેશભાઈ. રાજેશભાઈ પાલનપુરના વતની છે અને રેડિયો પાલનપુરના સોંગ્સ એમને બહુ જ ગમે છે. રાજેશભાઈ કહે છે કે રેડિયો પાલનપુર ઉપરથી પ્રસારિત થતા દરેક કાર્યક્રમ એ સાંભળે છે અને અમારા દરેક કાર્યક્રમને એ સૌથી વધારે પસંદ કરે છે. રાજેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. રાજેશભાઈ આપણને ફરમાઈશ કરે છે ગુજરાતી મૂવી લવની ભવાઈનું સોંગ વાલમ આવો ને. આ ગીત એ ગુજરાતી મૂવીનું છે અને આ ગીત ગાવામાં આવ્યું છે જીગરદાન ગઢવીના અવાજમાં. આ ગીત બહુ જ ફેમસ થયું હતું અને અત્યાર સુધી આ ગીતની જે ચાહના છે એ હજી એવી જ છે. ગુજરાતી ગીતો હોય અને ગુજરાતની અંદર લોકોને એક અલગ જ ફીલ આપી દે છે ગુજરાતી સોંગ્સ. પણ એની અંદર બી આ જે લેટેસ્ટ ગુજરાતી મૂવીઝ આવ્યા કે જ્યાં મૂવીઝનો એક નવો વળાંક આવ્યો અને ત્યાં આ ગીતોએ આખા ગુજરાતી સિનેમાનું પોતાનું એક અલગ જ દ્રશ્ય ઊભું કરી દીધું છે. તો ચાલો સાંભળીએ રાજેશભાઈની ફરમાઈશ વાલમ આવો ને.

આજના બીજા ફરમાઈશ કરતા છે મનીષા. મનીષા એ પાલનપુરની નજીક એક ગામડામાં રહે છે અને મનીષા કહે છે કે તેઓ ટ્રાવેલિંગ દરમિયાન રેડિયો પાલનપુર સાંભળતા હોય છે. મનીષા આપણને ફરમાઈશ કરે છે પડોસન મૂવીના સોંગ બાય બટ્ટુર. આ સોંગ એ બહુ જ ફેમસ છે અને જો કે પડોસન મૂવીના દરેક સોંગ બહુ ફેમસ છે અને એની અંદર દરેક ગીતની અંદર એક અલગ જ કહાની દર્શાવવામાં આવે છે. પડોસન મૂવી હોય અને આ સોંગ હોય એનાથી વધારે એક સોંગના શોખીન વ્યક્તિને શું જોઈએ. ચાલો સાંભળીએ મનીષાની ફરમાઈશ પડોસન મૂવીનું આ સોંગ બાય બટ્ટુર.

આપણે નેક્સ્ટ ફરમાઈશ કરતા છે હાર્દિક. હાર્દિક એ કહે છે કે તેઓ પાલનપુરની એક કોલેજમાં અભ્યાસ કરે છે અને હાર્દિક આપણને ફરમાઈશ કરે છે પાપા પગલી સોંગનું. પાપા પગલી સોંગ એ ગુજરાતી મૂવી ચાલ જીવી લઈએનું સોંગ છે કે જ્યાં એક પિતા પોતાના બાળકને કેવી રીતે ઉછેરે છે અને પોતાના જીવનને કેવી રીતે પોતાના બાળકને સંપૂર્ણ સમર્પિત કરે છે આ સોંગની અંદર, પાપા પગલી સોંગની અંદર દર્શાવવામાં આવી છે. જો કે માતા પિતાનો આપણા જીવનમાં સૌ મોટો ફાળો હોય છે અને આ ફાળો એ આપણે કદી તોલી ન શકીએ. તો ચાલો સાંભળીએ આ ફરમાઈશ પાપા પગલી.

આપણા આજના નેક્સ્ટ ફરમાઈશ કરતા છે ઈશા. ઈશા એ આપણને ફરમાઈશ કરે છે અપના બના લે સોંગની. આ અપના બના લે સોંગ એ મૂવી ભેડિયાનું છે અને આ મૂવી એ વરુણ ધવન અને કૃતિ સેનન ઉપર બનાવવામાં આવ્યું છે. પર્સનલી જો આ મૂવીની વાત કરીએ તો આ મૂવી મોસ્ટ ઓફલી જોવા જેવું છે. થોડું કાલ્પનિક છે, પરંતુ આ મૂવીની અંદર જે પર્યાવરણને લઈને હકીકત બતાવવામાં આવી છે કે કેવી રીતે પ્રકૃતિ જ પ્રકૃતિનું રક્ષણ કરે છે, એ બહુ મસ્ત વાત છે. દરેકે આ મૂવી જોવા જેવું છે. તો ચાલો સાંભળીએ ઈશાની ફરમાઈશ અપના બના લે, કે જે અરિજિત સિંઘના અવાજમાં ગાવામાં આવી છે. તો અરિજિત સિંઘનો અવાજ હોય તો એનાથી વધારે આપણે શું જોઈએ. ચાલો સાંભળીએ આ ફરમાઈશ.

આજના આપણા છેલ્લા ફરમાઈશકર્તા છે રોહન. રોહન એ આપણને ફરમાઈશ કરે છે કેસરિયા સોંગનું. કેસરિયા સોંગ જે બ્રહ્માસ્ત્ર મૂવીનું હતું અને આ અરિજિત સિંઘના અવાજમાં ગાવામાં આવ્યું હતું. બ્રહ્માસ્ત્ર મૂવી કે જેની અંદર રણવીર કપૂર આલિયા ભટ્ટની આપણે એક્ટિંગની એક ઉત્કૃષ્ટ લેવલ જોઈ શકીએ છીએ. બ્રહ્માસ્ત્ર મૂવી એ પણ બહુ સારું એવું મૂવી આવેલું અને આ મૂવીનો પાર્ટ 2 હવે ટૂંક

સમયમાં આવવાનો છે. તો આપણે બધા ઉત્સુકતાથી બેઠા છીએ કે આ મૂવીની મિસ્ટ્રી, એટલે કે દેવ અને એની વાઇફની મિસ્ટ્રી કેવી રીતે, દેવ અને ઐશ્વર્યાની આ જે મિસ્ટ્રી છે એ કેવી રીતે સોલ્વ થશે. ચાલો સાંભળીએ અત્યારે રોહનની ફરમાઈશ.

યાદ રાખજો, આપની ફરમાઈશ અને પ્રતિભાવ સંદેશ સ્વરૂપે, ઓડિયો અને ટેક્સ્ટ સ્વરૂપે અમારા વોટ્સઅપ નંબર 9512966888 પર મોકલી આપો. યાદ રાખજો, જો ગીત 1965 પહેલાંના હશે તો અમને સરળતા રહેશે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત પાલનપુરનો અવાજ અને આપણા સમુદાયનો એકમાત્ર સામુદાયિક રેડિયો સ્ટેશન એટલે રેડિયો પાલનપુર 90.4 FM. રેડિયો પાલનપુર 90.4 FM ને માણતા રહો. અને હું છું આરજે પ્રિયંકા. ફરી મળીશું આવતા રવિવારે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

એટલે મારું દિલજીત દોસાંજ જેવું નથી કે અંગ્રેજી આવવા છતાં એવો ઢોંગ કરીએ કે અંગ્રેજી નથી આવડતું સોશિયલ મીડિયાને દેખાડવા માટે. પ્રોબ્લેમ એ જ છે કે મારું સ્ટ્રગલ સોશિયલ મીડિયા પહેલાનું હતું, એટલે લોકોને શું છે કે લોકોને એવું લાગે છે કે આ બધો નવો નિશાળીઓ છે, આ પ્રિવલેજ સોસાયટીમાંથી આવ્યો છે, પ્રિવલેજ પરિવારમાંથી આવ્યો છે. અને હું એ લોકોની વાતથી સહમત છું, હું પ્રિવલેજ છું, હું ઘણો પ્રિવલેજ છું કે મને એવી સ્ટ્રગલ્સ જોવા પડી છે, એવી આર્થિક સ્થિતિઓ જોવા પડી છે, જોવા મળી છે, કે એવા અપ્સ એન્ડ ડાઉન્સ જોવા મળ્યા છે જે બીજા કોઈને જોવા નહીં મળે. એટલે અગર અંબાણી સાહેબ આવી પણ મને કહેશે ને કે હું તારા કરતા વધારે પ્રિવલેજ કહું, તો હું કહીશ ના, હું વધારે પ્રિવલેજ છું. કારણ કે મારા આખા કાર્યકાળની અંદર, મારા આખા જીવનની અંદર જે મનન 16 વર્ષ 17 વર્ષનો હતો અને જે અત્યારે 37

0: પ્રશ્નો છે એ જે આખી મારી જર્ની રહી છે,
1: આર્ક,
0: એ જે આર્ક રહ્યો છે, કેરેક્ટર આર્ક,
1: કેરેક્ટર આર્ક,
0: એ પિક્ચર થી ઓછો નથી. અને મારા કરતા વધારે મારી વાઈફ અથવા તો મારા નજીકના અંગત મિત્રો તમને વધારે એનું વર્ણન કરી શકે છે, કારણ કે આ તો પેલું ખુદ કે મું અહીંયા મીઠું થઈ જશે.
1: એમની સાથે એક સેપરેટ એપિસોડ કરીશું આપશે. પણ સંઘર્ષ શ્રી પ્રતિવસતે,
0: હા,
1: જ્યાં સંઘર્ષ છે ત્યાં સિદ્ધિ છે.
0: બિલકુલ.
1: અને મજા એ સંઘર્ષ થી સિદ્ધિ સુધીની છે. જે લોકોને સીધી સિદ્ધિ મળે છે એમાં બહુ મજાઓ આવતી નથી.
0: મને એવું લાગે છે કે સંઘર્ષ કોઈ દિવસ પતતો નથી. સંઘર્ષ ને તમે કઈ હદ સુધી સ્વીકારો છો, કારણ કે સંઘર્ષ એ પ્રોસેસનો એક ભાગ જ છે.
1: કરેક્ટ.
0: અત્યારે મારે સંઘર્ષ પતે નથી, કારણ કે હું જે મારી ક્ષમતા જોઉં છું, જે લેવલ પર હું પોતાને આજની તારીખમાં જોઈ શકું છું, કે જે મારી વિચારધારા છે, મારું એમ્બિશન છે, એને હું કદાચ 20-30% જ હજુ સુધી એના તરફ
1: એક્સપ્લોર થઈ શકું. હા, તો સ્કૂલ સ્કૂલ પછી કોલેજ પૂરી કરી કે મારી જેમ ડ્રોપ આઉટ થયા?
0: કોલેજ પૂરી કરી, આ તો મેં કશે જ નથી કીધું. આ તો બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન પૂછ્યો તમે. હું છું બેચલર્સ ઇન, ના ના છે છે, હું છું બેચલર્સ ઇન કોમર્સ.
1: ઓકે.
0: અને લગ્ન મારા થયા 18 નવેમ્બર 2010. 2010 સપ્ટેમ્બરમાં, વિદ્યાની બર્થડે 24 સપ્ટેમ્બરે છે, 2010 એની બર્થડેના 2 દિવસ પછી મેં ફોન કર્યો. મેં કીધું, વિદ્યા આપણે નવેમ્બરમાં લગ્ન છે, પણ એક વાત તને કહેવાની રહી ગઈ છે, મેં તને નથી કીધી, એક વાત તારાથી સંતાવીને રાખેલી, કે મારે હજુ 11 KTO
1: ક્લિયર કરવાની
0: બાકી છે. એટલે તમે વિચાર કરો કે મારા લગ્નના 2 મહિના પહેલા મેં મારી થનારી પત્નીને એવું કીધું કે હજુ તારો હસબન્ડ ગ્રેજ્યુએટ નથી.
1: ક્યાં બાત હે?
0: તમે વિચાર કરો એનું રિએક્શન જુઓ.
1: અને એ પણ અનાવિલ, જેમાં જનરલી ભણતરનું ખૂબ મહત્વ છે.
0: એટલે ફરજી અનાવિલ કહેવા વાળી સૌથી પહેલી વ્યક્તિ મને વિદ્યા છે.
1: ઓકે. એ ક્યાં મળ્યા? ભાભી ક્યાં મળ્યા?
0: સુરતની છે.
1: ઓકે. એટલે ક્યાં મળ્યા, કેવી રીતે મળ્યા, અને ક્યાં કુછ કુછ ક્યાં હુઆ?
0: ઓકે, તો હું તમને ત્યાંથી શરૂઆત કરું અને પછી આનું આપણે કલ.
1: અને તમે સાંભળતા રહેજો, વચ્ચે જો અવાજ કેવું જાય તો કહેજો, કારણ કે કલાકારોનો અવાજ દબાવવાની જનરલી દરેક સમાજમાં ખૂબ કોશિશ થતી હોય છે.
0: કોઈ નહીં, હવે સોશિયલ મીડિયા જે કસે અવાજ નહીં દબાય, તમે દબાવશો તો બીજો એક યુટ્યુબ પર જે બોલ લઈશ એવું શું છે. પણ હું રેડિયો મિર્ચીમાં હતો.
1: ઓકે.
0: એટલે 17 વર્ષે 12th પાસ કર્યું મેં 72.5%.
1: પપ્પાને આપેલા પ્રોમિસમાં.
0: હા. અને પપ્પાએ બાઇક ની બધું જ આપીને જતા રહ્યા, પણ પછી મમ્મી એના ઉપર કબજો રાખ્યો. એટલે પછી પણ મમ્મીએ બાઇક અપાવી પણ પપ્પાને પ્રોમિસ પ્રમાણે. અને 72.5% સ્ટેટિસ્ટિક્સમાં 99 આવ્યા અને અકાઉન્ટ્સમાં 80. એટલે આપણે વિચાર્યું કે આપણે સીપીટી કરીએ, સીએ. એટલે સીપીટી મેં કર્યું. મમ્મીને એવું કે સીએ કરી શકે આટલો 72% આવ્યા. એટલે મમ્મીને એવું કે સીએ કરશે એટલે બ્લેક નું વ્હાઈટ થશે. પણ એમાં પછી એગ્રીગેટમાં રહી ગયો, 98 પતી ગયો, એટલે પછી સીએ છોડી દીધું અને બીકોમ શરૂ કર્યું. હવે જયારે હું 19 થયો ને, ત્યારે મારા મિત્રોએ જ મને આગ્રહ કર્યો કે મને રેડિયો મિર્ચીના ઓડિશન ચાલે છે, તું આટલો ફની છે. અને બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ તમને કહેવાનું રહી ગયું કે 2005 પપ્પા ગુજરી ગયા ને, તેના પછી હું ને મમ્મી જૂન મહિનાથી શરૂ થયેલું ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેનલ, જેમાં રાજુ શ્રીવાસ્તવ, સુનિલ પાલ, જેમાં સિદ્ધુ અને સુમન, શેખર સુમન વર્ધ જજીસ, અને એમાં રાજુ શ્રીવાસ્તવ, સુનિલ પાલ અને આપણો એહસાન કુરેશી ને આ બધા. અને એ જોઈને મેં સમય વિતાવ્યો. અને એ જ સમયે રસલ પીટર્સ નું પણ સ્પેશિયલ આવ્યું હતું, કોમેડી સેન્ટ્રલ વાળું, જે મેં ઇન્ટરનેટ પરથી ઇલીગલી ડાઉનલોડ કરીને જોયું હતું.
1: લીગલી ઇઝ અ કરેક્ટ વર્ડ?
0: ના, ઇલીગલી.
1: ઇલીગલી
0: ઇલીગલી કર્યું, કારણ કે એ વખતે ટોરન્ટ ચાલતું હતું ને.
1: ઓકે. હા.
0: અને મને કોઈ કહેવામાં શરમ નથી આ વસ્તુ. મને રસલ પીટર થોડી કશું કહેશે. એનીવેઝ, તો હું મારા અને મારા મમ્મી માટે ધેટ વોઝ
1: The time to come out of the shock.
0: એટલે સ્ટેન્ડઅપ કોમેડી વોઝ વેરી ક્લોઝ. ત્યારથી જ મને બહુ જ ગમવા લાગ્યું આર્ટ ફોર્મ, કારણ કે એ એકમાત્ર સ્ટેન્ડઅપ કોમેડી આર્ટ ફોર્મ છે જેમાં તમને તમારી કળા પર ફૂલ કંટ્રોલ છે. આજે તમારી દીકરી આપણો પોડકાસ્ટ રેકોર્ડ ડિરેક્ટ કરી રહી છે, અને she's dependent.

0: डिपेंड ऑन कमलेश भाई,
1: कमलेश भाई, रितेश,
0: हाँ, रितेश भाई, पची सुनील भाई ने,
1: सुनील
0: आ बदा ऊपर डिपेंडेंट है कि ये बराबर शॉट ले से, ये बराबर कैमरा सेट कर से. She is also dependent on the sun. Right? એવી રીતે તો હું પણ ડિપેન્ડન્ટ છું મારા લાઇટ વાળા સાઉન્ડ વાળા પાસે.
1: I am dependent on daughter. She is dependent on sun.
0: પણ સ્ટેન્ડ અપ કોમેડી એકમાત્ર આર્ટ ફોર્મ છે જેમાં 90% નો કંટ્રોલ તમારી પાસે છે.
1: કરેક્ટ.
0: કે તમે સ્ટેજ પર શું બોલશો, કઈ જગ્યાએ પોઝ લેશો, કઈ રીતે બોલશો. તમને કોઈ ઉપર કહેનારું છે જ નહીં કે તું આવું બોલ, તું આવું ના બોલ, તારે આવી રીતે કરવું પડશે, આવી રીતે એક્ટ કરવું પડશે, એવું કોઈ જ નથી. એટલે મને કંટ્રોલ બહુ ગમ્યો. ઘણા બધા, એક મારા પીટી ના સર રંજીત સર, અદભુત સર, એ ખાસા લાંબા, લાઈક 6 ફૂટ 5 or something હતા.
1: ઓકે.
0: અને આવે સ્પ્લેન્ડર પર, એટલે એ જયારે સ્પ્લેન્ડર પર આમ ચલાવે ને તો આમ સેજ વધારે વળી જાય ને તો એમનું ઘૂંટણ લાગી જાય ગવર્નર ને. આઈ લવ ધ વર્ડ ગવર્નર ભાઈ.
1: ગવર્નર, યસ,
0: ગવર્નર બહુ સુંદર શબ્દ,
1: એકદમ મસ્ત, આપણી જનરેશન નો શબ્દ છે.
0: અને એ પછી
1: લીવર પર પગ દબાવો ને
0: પછી એમની
1: પછી સમજાયું કે લીવર જાતે દબાય અથવા ફૂલે.
0: પણ રંજીત સર છે ને એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ વ્યક્તિ હતા, કારણ કે પનિશમેન્ટ આપવામાં પણ બહુ યુનિક હતા. બેન્ડ ડાઉન કરાવે ને તમારા બૈડા પર ચોક મૂકે ને કે આ ચોક પડ્યો છે ને તો ધીબેડી નાખીશ.
1: અંગ્રેજોના જમાનાના હશે.
0: અને એ લિટરલી માઇક ટાયસન હતા અમારા સ્કૂલના, કે 1 સેકન્ડમાં 3 પંચ વાગી જાય તમને ખબર ના પડે ધબ ધબ ધબ શું થઈ ગયું, એકદમ હલી જવાય તમારાથી. અને વેરી સ્ટ્રિક્ટ સર. તો એ પીટી સર ના મારા રંજીત સર બહુ ફેવરેટ હતા, કારણ કે એ પહેલાથી જેન્ડર ઇન્ક્લુઝિવ હતા.
1: ઓકે.
0: એ મને જોઈને કે એ ગધેડી અહીંયા.
1: ઓકે.
0: તો અને એમનાથી જ આપેલું જતી રહેજે મને આમ અહીંયા લાફો મારે જતી રહેજે એવું કે, એટલે ત્યાંથી જતી રહેજે ની શરૂઆત થઈ, જે મારો
1: પંચલાઈન
0: બહુ તક્યા કલામ ફ્રેઝ છે. અને એના પછી જયારે આ રેડિયો મિર્ચીના ઓડિશન થતા હતા ત્યારે મારા મિત્રો એવું કહ્યું કે આ જોકર જ છે ભાઈ, તું ટ્રાય.
1: રંજીત સર ની એક આઈટમ કહો.
0: રંજીત સર ની રંજીત સર સાથે વ્યાસ સર પણ છે. તો વ્યાસ સર પીટી ના સર છે, પણ હવે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, હવે બોલે ગુજરાતીમાં. તે હું અમારો ક્લાસરૂમ છે ને બીજા માળે હતો, અને બીજા માળે છે ને બહાર આવી રીતે હમણાં જે રીતે અહીંયા વાંદરા આવ્યા હતા ને, તો ઝાડ પર અમુક વાંદરા આવ્યા, લીમડી હતી ત્યાં, તો લીમડી પર વાંદરા આવ્યા અને બીજા આમ છે ધ્યાન જાય તમારું, એટલે હું બહાર જોઈ રહ્યો હતો. ટાકું કરીને મને અહીંયા ચોક વાગે, વ્યાસ સર મને કે વાય આર યુ લુકિંગ એટ ધોઝ મંકીઝ વેન આઈ એમ હિયર. મેં કીધું સાહેબ તો એટલે આવું થતું હોય. પછી વ્યાસ સર એવું પણ કરે ઘણી વખત કે એમણે શું કીધું કે સર ને કોઈ પૂછ્યું કે સર હાઉ મેની ચિલ્ડ્રન ડુ યુ હેવ, તો સર કે આઈ હેવ 2 ડોટર્સ બોથ આર ગર્લ્સ. એ ટાઈમે આપણે આપણે એ ટાઈમે હસી રાખતા હતા, પણ 2025માં ખબર પડે છે કે સર કેટલા દીર્ઘ દ્રષ્ટિ વાળા છે. ચોખવટ કરવી પડે આજની તારીખમાં કે હાઉ 2 ડોટર્સ હજુ ગર્લ્સ જ છે, કાલનું ખબર નહીં એને. કોઈને અંદરથી પુરુષ ફીલ થાય, કોઈને બિલાડી ફીલ થાય, કે ખબર નોર્થ અમેરિકામાં તો ખાસ ચોખવટ કરવી પડે મા બાપે. હે, બટ એનીવે, સો આ ફેઝ હતો અને આ બધા અખતરા હું કરતો હતો. અને ચાંદની મેમ, જાગૃતિ મેમ, રંજીત સર, ચૌહાણ સર, વ્યાસ સર, આ બધાની હું,
1: દે ઓલ વેર યોર ઇન્સ્પિરેશન.
0: યસ, આઈ થિંક એ લોકોએ મને ઝેલ્યો છે.
1: ઓકે.
0: એ લોકોએ મને દમદાટી આપી છે, જે તે ટાઈમે જરૂરી હતી એ ટાઈમે દમદાટી આપી છે, મને સાચી શિખામણો પણ આપી છે એમની રીતે. આજની તારીખમાં એને લોકો અબ્યુઝ કે ટોક્સિક ને એવા બધા શબ્દોનો પ્રયોગ કરી શકે, પણ મને એવું લાગે છે કે એવું નથી કે હું

0: એવું કહું છું કે આજના બાળકોને મારો, એવું નથી કહ્યું, પણ જે તે ટાઈમે જે પદ્ધતિઓ હતી એ ટાઈમે સાચી હતી.
1: ત્યાંથી રેડિયો મિર્ચી,
0: હા, પછી રેડિયો મિર્ચીનો ઓડિશન આપ્યા અને આઈ વોઝ અ બેકઅપ. મારા પહેલા જે વ્યક્તિ સિલેક્ટ થયેલો, કોણ થયેલું મને ખબર નથી હજુ સુધી, એને ના પાડી દીધી.
1: ઓકે,
0: એટલે પછી મને નોકરીનો ઓફર આવી.
1: સમબડી ઇઝ લોસ ઇઝ સમબડી ઇઝ ગેઇન.
0: યસ, સો આઈ એમ થેન્કફુલ ટુ ધેટ પર્સન. અને 2nd of January 2007 હું ઇન્ટરસિટી બસમાં
1: વડોદરાથી
0: અમદાવાદ ગયો, રેડિયો મિર્ચી આનંદનગર જ ને,
1: આનંદનગરમાં,
0: હા, ત્યાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને રેડિયો મિર્ચીનો બાજુબાજુમાં ટાવર છે મોટો, ત્યાં ગયો. ત્યાં પહેલી વખત
1: આશ્રમ રોડ પર,
0: ના ના આશ્રમ રોડ પર, આનંદનગર, આપણે પેલું સીસીડી જયારે હતું ને એના ગલીમાં અંદર, તો ત્યાં પહેલી વખત આરજે જાનવીને મળ્યો અને હિરેનને મળ્યો, જે અત્યારે
1: હિરેન પટેલ,
0: હા, હિરેન પટેલ
1: એચપી,
0: યસ એચપી, એ ખાસ મિત્ર મારો, વન ઓફ ધ મેન્ટર્સ ડ્યુરિંગ માય રેડિયો ટાઈમ.
1: ઓકે,
0: અને એ લોકોએ પહેલા જ દિવસે મારી સાથે એટલી બધી પ્રેન્ક કરી, એટલી બધી મસ્તી ધમાલ કરી, બહુ મજા આવી.
1: રેડિયો મિર્ચીને લોન્ચ વખતે,
0: હા, અને ત્યારે પહેલી વખત વિદ્યાને જોઈ, 2nd of January 2007.
1: શી વોઝ ઓલસો વર્કિંગ ધેર?
0: યસ.
1: ઓકે,
0: શી વોઝ નોટ વર્કિંગ ધેર, શી ગોટ સિલેક્ટેડ ઇન સુરત.
1: ઓકે,
0: તો એ સુરત થી આવી, હું વડોદરા થી આવ્યો અને પહેલી વખત અમારી નજર મળી.
1: ઓકે,
0: પહેલા 3-4 મહિના પછી અમારી ટ્રેનિંગ આખી થઈ માયકામાં. 15 દિવસ માટે અમને માયકામાં સિલ્વર ઓકમાં રોકાવેલો, એની અંદર અમે રોકાયા હતા. અને સપના વ્યાસ થી લઈને તાપસ સેન, જે રેડિયો મિર્ચીના દિગ્ગજો કહેવાય, એ લોકોએ અમને ટ્રેન કર્યા, એ લોકોને અમને એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીનું ઇન્ટ્રોડક્શન કરાવ્યું, જેમને કંઈ ખબર નથી કે આ બધું કઈ રીતે થાય છે, સોફ્ટવેર કઈ રીતે ચાલે છે, ને ક્રિએટિવ રાઇટિંગ કઈ રીતે કરવાનું, ને કઈ રીતે બોલવાનું, કઈ રીતે પ્રેઝન્ટ કરવાનું. 2-3 મહિના તો પહેલી વખત તો જોયો તો આ કોણ છે ગાંડિયો, વિદ્યાને એવું થયું હશે. કારણ કે એ વખતે શું છે કે ભારતીય છોકરાઓને ખાલી છોકરો બનતા જ શીખવાડે છે લોકો, પુરુષ બનતા કોઈ શીખવાડતું
1: નથી.
0: અને પુરુષ બનીને કઈ રીતે સ્ત્રીઓ સાથે, છોકરીઓ સાથે વાત કરવું, એ તો જરાય નથી શીખવાડતું,
1: હજી પણ નથી શીખવાડતું,
0: હજુ પણ
1: નથી શીખવાડતા.
0: આ તો મને મારું ભાગ્ય સારું છે કે મને મારું નસીબ સારું છે કે ભાઈ વિદ્યા જેવી છોકરી મળી જીવનની અંદર, કે જેના કારણે હું એક બોય થી પુરુષ બન્યો. એટલે 3-4 મહિના થયા પછી અમે માયકામાં ટ્રેનિંગ લીધું પોતપોતાના ઘરે, અને ત્યાં સુરત.
1: તમારું સિલેક્શન વડોદરા માટે થયું?
0: વડોદરા માટે, વડોદરા ઇવનિંગ શો.
1: ઓકે,
0: આઈ વોઝ ધ યંગેસ્ટ રેડિયો જોકી
1: ઓફ ધ ગુજરાત,
0: ઓફ ધ કન્ટ્રી,
1: ઓ,
0: ટુ ડુ અ પ્રાઇમ ટાઈમ શો. મારું નામ સૌથી પહેલું એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં બમ્પર મેન મનન.
1: ઓકે,
0: અને
1: કોણે આપ્યું હતું?
0: મેં પોતાને જ આપ્યું.
1: પોતે જ આપ્યું
0: હતું. હું સુપરમેન એટલે આપણે બમ્પર મેન. પોતાની જાતને દરેક છોકરો હીરો તો ગણે,
1: ઓબ્વિયસલી,
0: એટલે મેં હીરો પોતાની જાતને આ એક ટેગ આપી દીધો છે, બહુ સરસ, બમ્પર મેન મનન. આજની તારીખમાં બી ઘણા બધા લોકો એને કહે તમારું બમ્પર ટુ બમ્પર થી અમે સાંભળીએ છીએ, એટલે સારું લાગે કે લોકોએ આ જર્ની જોયેલી છે. અને 6-1 મહિના થયા
1: અને ભાભી ત્યાં કયો શો કરતા હતા?
0: વિદ્યાભાઈ ખૂબસૂરત,
1: ખૂબસૂરત,
0: એ બપોરના 11 થી 2 નો લેડીઝ પ્રોગ્રામ, કે જેમાં બ્યુટી, ફેશન ટિપ્સ, કુકિંગ ને ન્યૂઝ ને બધું, જનરલ નોલેજ ની પણ વાત થાય, પણ બેઝિકલી કેટરિંગ ટુ હાઉસવાઇફ્સ, કે જે ઘરે રાંધતા સાંભળે એ ટાઈપ, કોન્ટેસ્ટ રન કરાવવાનું બધું. તો પછી 6-1 મહિના થયા, અમે બંને વાત કરતા હતા, એ ટાઈમે અમારા પાસે Nokia 1100 W હતું, એના પાસે બી એવું જ કંઈક હતું, અને SMS પેકમાં વાતો થતી હતી, અને પછી ફોન પર વાત થવાની શરૂ થઈ, કલાકો સુધી વાતો કરીએ. અને પછી મેં એને પ્રપોઝ કર્યો, અને પહેલી વખત કોઈ છોકરીએ પ્રપોઝલ એક્સેપ્ટ કર્યો મારો.
1: એ પહેલા બી કરી હતી લોકોને, એટલે બીજી છોકરીઓને?
0: પહેલા બહુ બધી છોકરીઓને.
1: તમે કીધું પહેલી વાર,
0: મને હજુ પણ યાદ છે એક છોકરી જેનો હું ઘણો પ્રેમ કરતો હતો એ સમયે, એના લગ્નમાં ગયેલો મારા પરમ મિત્ર સાથે, સંકિત સાથે, અને મારા કરતા વધારે સંકિત રડેલો.

0: મને એને જોઈ કેમ નથી શકતી, તું એને આટલો બધો પ્રેમ કરે છે તને જોઈ નથી શકતી આ બીજા હાથે, પણ આપણે એને લઈ જઈએ ભાઈ. એવો સંકેત મારો એટલો ગાંડો ફ્રેન્ડ, એટલો ગાંડો
1: વડોદરામાં,
0: વડોદરામાં હવે અમદાવાદ શિફ્ટ થઈ ગયો છે.
1: સંકેત શું નામ?
0: સંકેત શાહ.
1: ઓકે.
0: જૈન છે.
1: જુમાનાનો હસબન્ડ?
0: ના ના, એ અલગ,
1: એ અલગ. એનું નામ પણ
0: હા સંકેત, એ અલગ. સંકેત જુમાના પણ મિત્રો જ છે. સંકેત આ તો મારો એકદમ બાળપણનો ગાઢ મિત્ર, જે હજુ સુધી પણ એવો ગાઢ મિત્ર
1: છે.
0: એટલે એના માટે આપણે અલગ વાતોનું સેશન કરવું પડશે, ખાલી સંકેતની વાતો માટે. એટલે પછી હું વિદ્યાને પ્રપોઝ કર્યું, એને પ્રપોઝલ એક્સેપ્ટ કર્યું, અને એના પછી અમે વાતો કરવાનું શરૂ કર્યું, ડેટિંગ શરૂ કર્યું. મને પહેલી વખત મને મેં જોયું મારા ઘરની અંદર આટલું મોટું ગિફ્ટ બોક્સ આવ્યું છે મારા બર્થડે દિવસે 2007 19 ઓક્ટોબર. આટલું મોટું ગિફ્ટ બોક્સ, એમાં અલગ અલગ ગિફ્ટ આપી. એમાં એક બુકલેટ આવી ડર્ટી જોક્સ.
1: ઓકે.
0: કારણ કે હું એના સાથે પેલી ડબલ મિનિંગ વાળી જોક્સ બહુ કરતો હતો, કે વિચિત્ર જોક્સ ઇમ્પ્રેસ કરવા માટે જે છોકરાઓ કરે ને યુઝ્યુઅલી છોકરીઓને,
1: એ તમામ પ્રકારની.
0: પછી એને એક રેડિયો મોકલેલો.
1: અરે વાહ.
0: જે એક છોકરો આમ હોલ્ડ કરીને, એટલે એક અલગ પ્રકારનો શો પીસ રેડિયો હતો. અને 2007 થી 2009 અમારું 2 કે 3 વાર બ્રેકઅપ થયું. હા, કે જેમાં એવું વિચાર્યું કે હવે થશે કે નહીં.
1: અને જવાબદાર?
0: કારણ કે સાઉથ ઇન્ડિયન ને, એ તમિલિયન.
1: ઓકે.
0: તો એ બેંગ્લોરની છે, પણ બોર્ન એન્ડ રેઝ્ડ ઇન
1: સુરત.
0: સુરત. એટલે મેઇન રીઝન તો એ જ હતું કે મારા સસરાની તબિયત એ ટાઈમે નહોતી સારી, જ્યારે હું એમના અંકલ કરીને બોલાવતો હતો. અને એક છોકરી ખાસ સુરતથી વડોદરા, મને એના પપ્પાની જે કંપની બાટલી બોયમાં એ કામ કરતા હતા, અને એમના મિત્રો વડોદરા રહેતા હતા, તો વિદ્યાના પપ્પા મિસ્ટર જાનકી રમન એ જ્યારે આવ્યા વડોદરા, તો વિદ્યા પણ કીધું કે હું પણ આવું છું સાથે. અને એક છોકરી બહુ એક શહેરથી બીજા શહેર પોતાના બોયફ્રેન્ડને ટ્રાવેલ કરીને મળવા જવું, એ ટાઈમે કોઈ સાંભળ્યું નહોતું.
1: કરેક્ટ.
0: કે એવું કોણ કરે, કઈ કઈ છોકરી કરે,
1: રોમાંચિત થઈ જવાય એવી રોમેન્ટિક ઘટના છે.
0: એટલે હું ગાંડો પ્રેમમાં પડી ગયો.
1: ધીસ
0: ઇઝ લાઈક
1: ક્રેઝી,
0: કે આવો નપાવટ નાલાયક છોકરાને આટલો બધો પ્રેમ કઈ રીતે કોઈ છોકરી કરી શકે. અને હું હતો નપાવટ, હું નાલાયક હતો, એટલે એના સાથે સારો હતો, પણ એ જોઈ શકે છે કે મારું આખું જે અન્ડરસ્ટેન્ડિંગ હતું એ અલગ હતું. અને પછી વાત ધીરે ધીરે આગળ વધી, અને પપ્પાની તબિયત નથી સારી રહેતી એના પપ્પાની, એટલે પછી એને કીધું કે પપ્પાને આ ટાઈમે કહીશું તો પપ્પાને સારું નહીં
1: લાગે.
0: અને હી વોઝ જેન્યુઅનલી ઇન અ વેરી બેડ શેપ એટ ધેટ ટાઈમ. એટલે પછી પ્રોબ્લેમ થયો, ઇશ્યુ થયો, અને બહુ રડારડ કર્યું મેં, બ્રેકઅપ થઈ ગયું. અને 6 મહિનાનો એક મોટો લાંબો ગાળો રહ્યો. એ લાંબા ગાળાની અંદર અમારી પંચાયત અમારા કરતા વધારે અમારા મિત્રોને થવા લાગી કે તમે મને કેમ બ્રેકઅપ કર્યું, બહુ થોડી હોય કોઈ બીજાના લગ્નમાં અમારી વાત ચાલી રહી છે. અને પછી ખબર નહીં, કારણ કે અમારા બંનેની જે કોમન ફ્રેન્ડ છે હિરલ, એને કહે છે કે જન્માક્ષર કઢાય અમારા ને કશું હતું, અનાવી લે છે પણ હિરલ દેસાઈ. અને એને જન્માક્ષર પહોંચાડ્યા કે વિદ્યાને. વિદ્યાએ મને એક દિવસ માર્ચમાં ફોન કર્યો કે તું સુરત આવને, પહેલી વખત એને આટલા વર્ષોમાં કીધું,
1: 6 મહિના પછી ના બ્રેકઅપ પછી.
0: હા, વચ્ચે એક બે વખત વાત થઈ, મને એ પણ ખબર છે કે એ કોઈને ડેટ કરી છે, ત્યારે હું પણ કોઈને ડેટ કરી રહ્યો. અને પછી એકદમ દીનો બોલાયો, અને સીસીડીમાં સવારનો પેલો કોફી મશીન સાફ કરી રહ્યો છે, ત્યાં એ પોતાના નીસ પર જઈને મને પ્રપોઝ કરે છે મેરેજ પર.
1: અચ્છા, શી પ્રપોઝ્ડ યુ નાઉ?
0: શી પ્રપોઝ્ડ
1: મી? ઇટ્સ
0: હા, એટલે જે જે જેન્ડર હક આટલા વર્ષોથી એક પુરુષનો હતો, એ ટ્રુ ફેમિનિસ્ટની જેમ વિધેય બ્રેક કરીને એ હક
1: એમના નીસ પર,
0: એના નીસ પર જઈને મને પેલો આમ ભાષણ ઘસી રહ્યો છે કે સવારે 9 વાગે શું ચાલી રહ્યું છે અમારે સીસીડી કેફેમાં. અને હું ત્યારે સ્તબ્ધ થઈ ગયો, અને ઓબ્વિયસલી મેં હા પાડી. અને પછી અમે લોકો બહાર ચાલીને જઈ રહ્યા હતા, વી કિસ ઈચ અધર, વી હગ ઈચ અધર, અમે બહાર જઈ રહ્યા હતા. અને ત્યારે મેં વિદ્યાને પૂછ્યું, દસેક મિનિટ થઈ

0: દસ પંદર મિનિટ થઈ આ પ્રપોઝલના, યસ કીધું. અને પછી મેં કીધું કે વિદ્યા, પણ હું હજુ એને ડેટ કરી રહ્યો છું અને ધેટ્સ ઓલ્સો સિરિયસ. મને ચિંતા થઈ પેલી છોકરીની
1: જેની સાથે યુ આર ડેટિંગ.
0: હા, કારણ કે શી ઇઝ ઓલ્સો, શી વોઝ ઓલ્સો નાઇસ ગર્લ. કારણ કે એમાં શું કે તમે એક બ્રેકઅપ થાય પછી બીજી છોકરી સાથે તમે પહેલા બ્રેકઅપની વાત કરો, એ છોકરાઓની પેટર્ન હોય કે પેલીએ મને દોગો આપ્યો, કે પેલીએ મારી સાથે આવું કર્યું, કે પેલીએ. પણ મારું થોડું ઊંધું હતું, મારું ઓલવેઝ કેવું હતું કે જે મારું ફર્સ્ટ હતું જ્યાં સમકી ત્યાં રડારડ કર્યું, એ આઈ એમ સ્ટીલ વેરી હેપી ફોર હર. એના લગ્ન થયા ત્યારે મેં એને દ્વેષની દ્રષ્ટિએ નથી જોયો.
1: That's her life.
0: હા,
1: that's her choice.
0: ઠીક છે. હવે તો
1: રમેશ પરેખનો શેર યાદ આવે મને, એમના કહીએ રમેશ કે આજ વરસાદ નથી, બધાના ભાગ્યમાં હોતું નથી પલળવાનું.
0: વાહ, મારા ભાગ્યમાં હું વધારે પલળી ગયો છું. તો પછી મેં કીધું કે આ આનું આવું છે તો શું કરવું જોઈએ. અને દેટ્સ વાય આઈ લવ વિદ્યા. વિદ્યા જરાય ગુસ્સે ના થઈ, એકદમ કામલી એને કીધું, ઇટ્સ અપ ટુ યુ, યુ ડિસાઈડ.
1: સુપર,
0: તું નક્કી કર. એટલે દેટ એબ્સોલ્યુટલી, એન્ડ દેટ ઇઝ આ વિદ્યાનો કોર નેચર છે કે મારી દરેક રોંગ ડુઈંગ્સ કે મારી દરેક કરેલી ભૂલોને એ કરેક્ટ કરવાનું મને કહે છે, પણ ડિરેક્ટલી નથી કહેતી. એનો એક સ્ટાઇલ છે. અને આઈ થિંક દેટ્સ હાઉ વિદ્યા એન્ડ આઈ વર્ક ટુગેધર. મારું એમ્બિશન અને એનું ઇન્ટ્યુશન, એ મારા જિંદગીની જીપીએસ છે.
1: ક્યા બાત હે.
0: મને ખબર છે મારે ત્યાં જવાનું છે, પણ હું ત્યાં પહોંચવા માટે એ મારી જીપીએસ બને છે.
1: વાવ,
0: કે ના ના, આગળ.
1: બ્યુટીફુલ એક્સપ્રેશન.
0: અહીંયાથી લેફ્ટ જા, પછી રાઈટ મારીને, પછી યુટર્ન મારીને ત્યાં પહોંચ, તો તને તારે જ્યાં જવું છે ત્યાં તું જઈ શકીશ. એટલે પછી નક્કી થયું, ચટમંગની પટબિયા એના જેવું. મે માં અમારે એન્ગેજમેન્ટ થઈ ગયા. આ માર્ચ મહિનાની વાત. મે માં એન્ગેજમેન્ટ અને નવેમ્બરમાં લગ્ન.
1: મમ્મીનું શું રિએક્શન હતું?
0: મમ્મી એક્સેપ્ટિંગ
1: ઇમિડિયેટલી.
0: હા, શી ઇઝ ફાઇન. એટલે મમ્મી નો હેતુ એ જ હતો કે મમ્મીને એક પ્રોબ્લેમ હતો, કારણ કે જયારે પહેલી વખત વિદ્યા સાથે બ્રેકઅપ થયું ત્યારે હું મમ્મી ના લિટરલી ખોળામાં રડેલો બહુ જ. અને મમ્મીને ચિંતા એ જ કે ઇઝ ધીસ અ રાઈટ ગર્લ ફોર યુ, કારણ કે મમ્મી ઓલવેઝ ચિંતામાં જ હોય.
1: ઓબ્વિયસલી
0: એ ચિંતાના દ્રષ્ટિકોણથી જ બધું વિચારે કે આવું થઈ ગયું તો, આમ થઈ ગયું તો, તેમ થઈ ગયું તો, આ પ્રોબ્લેમ થયો તો, પેલો પ્રોબ્લેમ થયો તો. એટલે મમ્મીએ એના રીતે કીધું કે તું જોઈ લે, વિચારી લે કે બીકોઝ તું આટલા ટાઈમ પહેલા તું આટલું બધું રડેલો તો
1: ફોર ધ સેમ ગર્લ.
0: હા, ઇઝ ઇટ ધ રાઈટ ડિસિઝન. પણ પછી શી નોઝ નાઉ દેટ ઇટ ઇઝ ધ બેસ્ટ ડિસિઝન ફોર મી. કારણ કે વિદ્યાના આવ્યા પછી લિટરલી પ્રગતિ જ થઈ છે. અને પ્રગતિ જે જ્યાંથી આ આખી સ્ટોરી શરૂઆત થઈ એને હવે કલ્મિનેટ કરીએ કે મેં સપ્ટેમ્બર મહિનામાં એને કીધું કે હું ગ્રેજ્યુએટ નથી, મારું બીકોમ 1180 છે. અને હું રેડિયો જોકી હતો ત્યારે, વન ઓફ ધ ટોપ રેડિયો જોકીઝ ઓફ વડોદરા. અને હું એક્ઝામ આપવા જાઉં તો એ લોકો મને ઓળખી જાય. હું કોવિડ પહેલા માસ્ક પહેરીને જતો હતો, એ પણ 2010 ની સાલમાં. એસવાયમાં 5 હતી, ટીવાયમાં 6 હતી. અને વિદ્યા એ વખતે પણ જેવો પહેલી વખત જવાબ આપેલો પ્રપોઝલ વખતે એવો જ જવાબ આપ્યો એને, જોઈ લે તારે કરવું હોય તો કર ગ્રેજ્યુએશન, તારી મરજી, તારે જે કર્યું તે. ના એટલે પણ પછી તું લગ્નની, એટલે લગ્ન છે મને એમ ડર લાગે. ના ના, પણ ખાલી મમ્મી પપ્પાને નહીં કહીએ આપણે. મેં કીધું સારું, ઓકે. એટલે મને મારી બેચલર્સ ડિગ્રી મારા લગ્ન થયા પછી મળી.
1: ક્યા બાત હે.
0: અને એ પણ વિદ્યા સાથે લગ્ન કરવા માટે. એટલે લિટરલી મારું ઊંધું થયું છે કે સોટી વાગી ચમચમ, વિદ્યા આવી ગમગમ. મને એવું લાગે છે કે કન્ટેમ્પરરી દુનિયામાં સૌથી સારી લવ સ્ટોરી મારીને વિદ્યાની છે, એવી મેં બીજી કોઈ લવ સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ સાંભળી નથી. એક્ચ્યુઅલી સંકેત જુમાનાની છે.
1: એટલે તમે કહ્યું પહેલા કે વિદ્યા, વિદ્યાબેન, વિદ્યાભાભી તમારા જીવનમાં આવ્યા.

0: એ પહેલા તમે નલાયક નપાવટ હતા, પછી થોડાક સુધર્યા એટલે વિદ્યા આવ્યા, પછી જ્ઞાન આવ્યું, એવું થયું?
1: આઈ થિંક કે જીવનમાં તમે જે લાઈફ પાર્ટનરને ચૂઝ કરો ને એ સૌથી અગત્યનું ડિસિઝન છે તમારા જીવનનું. મેં અને વિદ્યા એ 23 વર્ષના જ, એટલે વિદ્યા 24 ની હતી ત્યારે, હું 23 નો, આટલી નાની ઉંમરે અમે લગ્ન કરી લીધા. એટલે અમે અમારી આખી વેલ્યુ સિસ્ટમ સાથે બિલ્ડ કરી. આમ કેવું હોય કે ભાઈ જ્યારે લગ્ન કરવાની ઉંમર આવે ત્યાં સુધી તમારી એક અમુક મનોસ્થિતિ હોય, અમુક બંધાયેલી વેલ્યુઝ હોય, એક પ્રિન્સિપલ સિસ્ટમ હોય, અને એમાં ઘણા બધા ક્લેશ થતા હોય. હું પ્રોપર માવડિયો છોકરો, કારણ કે પપ્પા ગયા પછી મારી માં જ
0: ડબલ રોલ કરવો.
1: હા, અને બહુ ખતરનાક. મારી મમ્મીએ પણ એને જેટલો શ્રેય આપવો એટલો ઓછો છે, કારણ કે જે તે ટાઈમે મને એ બધું ખરું નતું લાગતું.
0: મમ્મીનું નામ
1: કૌશિકા દેસાઈ. કૌશિકા દેસાઈ
0: મસ્ત નામ છે.
1: હા, અને મમ્મી હજુ પણ ચિંતિત છે, એટલે હજુ પણ મને કહે કે મનન તું થોડી મારી વાત માન, જરા ફેસ પર મુલતાની માટી લગાડ. મમ્મી તરાથી જ કલર મળ્યો છે, પાકો છે નહીં જાય. એટલે મમ્મી હજુ પણ અમુક એની ઇન્ફેરિટી કોમ્પ્લેક્સમાં જીવતી હોય છે કે એની ચિંતામાં જીવતી હોય છે. હવે જેમ કે આજની તારીખમાં આ બહુ શ્રેષ્ઠ ઉદાહરણ તમને આપી શકું છું કે મારી મમ્મી ઇઝ સો મમ્મી, અને એ માનસિકતા હું આજ સુધી એ સમજી નતો શક્યો. મને આ બહુ લેટથી સમજાયું કે મા બાપ પણ એક ઉંમર પછી બાળક જ બની જાય છે. એ એક સમય આવશે જયારે અધ્યાય તમને બંનેને સાચવવો પડશે,
0: બિલકુલ
1: બાળકની જેમ જ તમને સમજાવવો પડશે, બાળકની જેમ જ. ના, તું જેન્ઝી છે એટલે એટલો પણ ભરોસો નથી.
0: લાલ બાલ જનરેશન.
1: મારા કપડાની ઘડી મમ્મી વાળી રહી હતી, અમારા ઘરની કપડાની ઘડી. અમુક મમ્મી અમુક ઘરના કામ હજુ પણ કરે છે, 77-78 વર્ષની થઈ જાય.
0: અમુક પેટર્ન હોય છે.
1: હા, એ પેલું શું છે કે મારી અંડરવેર પણ કે કોઈની પણ અંડરવેર વાળે ને તો આમ પોકેટ બનાવેનું, એ ટાઈપની ઘડી વાળે, એકદમ પર્ટિક્યુલર ઘડી વાળાની. પણ મમ્મીએ જે પરિશ્રમ કરેલો છે, મમ્મીની જે આપવીતિ છે, એ હું બદલવાનો બહુ પ્રયત્ન કરું છું. અને એ જ મારા જનરેશન, એટલે કે મિલેનિયલ જનરેશનની સૌથી મોટી ભૂલ એ જ છે કે પોતાના મા બાપને બદલવાનો પ્રયત્ન કરે છે, અને દરેક જનરેશનનો આ પ્રોબ્લેમ છે. એટલે મને એવું લાગે છે કે મારા મમ્મીના સ્ટ્રગલ્સ અને મારા મમ્મીના જે સંઘર્ષનો સમય રહ્યો છે, એ ટાઈમે જે એની મનોસ્થિતિ બંધાઈ ગઈ છે, એને બદલવી હવે અશક્ય છે.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

જ્યારે ગુલઝાર સાહેબની વાત આવે ને ત્યારે મને એક સોંગ એટલું યાદ આવે અને મને ચોક્કસપણે ગાવાનું બહુ જ મન થઈ જાય અને કદાચ તમને પણ એટલું જ મન થતું હશે અને એ હજી ગીત તમારા મનમાં ગુનગુનાવતું હશે. હું જરા

બહુ જ મજાની મહેફિલ જ્યારે ચાલી રહી છે ત્યારે ફરી આપણે સાંભળીએ ગુલઝાર સાહેબને અને સાથે એક મસ્ત મજાના સોંગને. તો બન્યા રહો રેડિયો પાલનપુર 90.4 FM પર.

જ્યારે ગુલઝાર સાહેબની રોમેન્ટિક વાતો યાદ આવે ને ત્યારે બહુ જ મજાની શાયરીઓ બનતી હોય છે. જેમ કે સુનો સુનો જબ કભી દેખ લું તુમકો તો મુજે મહેસૂસ હોતા હૈ કે દુનિયા ખૂબસૂરત હૈ. ક્યા બાત હૈ, ક્યા બાત હૈ, એકદમ નાનકડી વાતમાં કેટલું સરસ કહી જાય છે. સુનો જબ કભી દેખ લું તુમકો તો મુજે મહેસૂસ હોતા હૈ કે દુનિયા ખૂબસૂરત હૈ. તો બન્યા રહો રેડિયો પાલનપુર 90.4 FM પર અને મદ મસ્ત રહો આજના શોની સાથે.

મિત્રો, આજનો શો તમને બહુ જ ગમ્યો હશે, કારણ કે ગુલઝાર સાહેબની વાતોની સાથે સાથે એમના લખેલા કેટલાક મશહૂર સોંગ્સ પણ આપણે સાંભળ્યા. અને હવે આરજે હર્ષને આપો રજા, હું લઉં છું અલવિદા, અને તમે સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM ગુજરાત, અને એન્જોયમેન્ટ કરતા રહો આરજે હર્ષની સાથે.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

નમસ્કાર, હું છું આરજે અંજલી અને તમે સાંભળી રહ્યા છો રસોઈની રંગત. આજે જોરદાર વાનગી લઈને આવી છું જેનું નામ છે ક્રિસ્પી વેજ રોલ ટિક્કી. હવે તમે કહેશો કે અંજલી, તે નામ તો કહી દીધું, બટ આમાં સામગ્રી શું જોઈશે? અરે ચિંતા ના કરો, આમાં એ જ સામગ્રી અને એ જ ઇન્ગ્રીડિયન્ટ્સનો યુઝ થશે જે તમારા ઘરે ઇઝીલી અવેલેબલ હશે. તો તમે કહેશો કે શું શું જોઈશે, તો હું કહું છું કે સામગ્રીમાં આપણે ફર્સ્ટ તો લોટ બનાવવા માટે કે લોટ બાંધવા માટે આપણને જે જોઈશે એ છે ઘઉંનો લોટ, તેલ, બટાકા એ પણ બાફેલા, મીઠું, બેકિંગ સોડા. હવે સ્ટફિંગ માટે આપણને શું જોઈશે, કેમ કે આપણે ટિક્કી બનાવવાના છીએ અને ટિક્કી એ પણ એવી કે વેજ રોલ ટિક્કી જેમાં આપણે વધારે વેજીટેબલનો ઉપયોગ કરવાના છીએ. તો સ્ટફિંગ માટેની આપણને જે સામગ્રી જોઈશે એમાં છે ફુલાવર, ગાજર, કેપ્સિકમ, લીલા મરચાં, કોથમીર, મીઠું અને તેલ. હવે આપણને કેવી રીતે બનાવવાની છે એ રીત તો તમારે જાણવી જ હશે, પણ એ રીત જાણીએ પહેલાં એક સોંગ થઈ જાય. તો પછી એક સરસ મજાનું સોંગ થઈ જાય. સોંગ સાંભળ્યા પછી આપણે જરૂરથી જાણીશું કે ક્રિસ્પી વેજ રોલ ટિક્કી કેવી રીતે બનાવવાની છે.

વેલકમ અગેન રસોઈની રંગતમાં હું આરજે અંજલિ તમારું સ્વાગત કરું છું. આજે આપણે ક્રિસ્પી વેજ રોલ ટિક્કી બનાવવાના છીએ, જેની સામગ્રી મેં આ બ્રેક પહેલાં એટલે કે સોંગ પહેલાં જણાવી દીધી. હવે આપણે કેવી રીતે બનાવવાની છે એ રીત જાણી લઈએ. તો આ છે રીત. તો સૌથી પહેલાં લોટ બાંધવાનો, તેમાં ઘઉંનો લોટ અને તેલ નાખો, બાફેલા બટાકા છીણીને તેમાં નાખવા, પછી મીઠું નાખવાનું અને ચપટી બેકિંગ સોડા નાખવાનો. પહેલાં બધી જ વસ્તુઓ મિક્સ કરીને પરોઠા જેવો લોટ બાંધી દેવાનો. અડધો કલાક લોટ બાંધીને રહેવા દેવાનો એટલે કે બરાબર સોફ્ટ થઈ જાય. હવે સ્ટફિંગ માટે છીણેલું ફુલાવર, છીણેલું ગાજર, બારીક સમારેલું કેપ્સિકમ, બે લીલા મરચા, સમારેલી કોથમીર, મીઠું નાખીને બરાબર મિક્સ કરી દેવું. લોટમાંથી બે ભાગ કરીને મોટો લંબગોળ રોટલો વણી લેવો. તેની ઉપર શાકનું બધું મિશ્રણ પાથરી દેવાનું. તેના ગોળ ગોળ રોળ વાળીને વચ્ચેથી બે ભાગમાં કાપી થોડા થોડા અંતરે ટિક્કીના શેપના કટ મારી લેવા અને ભાખરવડીની જેમ વચ્ચેથી પ્રેસ કરી લેવું. તેલ મૂકીને મીડિયમ તાપે ક્રિસ્પી સેલો ફ્રાય કરી દેવું. તો અહીંયા આપણી ટિક્કી એકદમ તૈયાર છે. હવે તમારે ટિક્કીને ચટણી અથવા સોસ સાથે તમે સર્વ પણ કરી શકો છો અને ખાઈ પણ શકો છો. તો આજની આ વાનગી તમને કેવી લાગી? આઈ નો કે તમને ગમી જ હશે, કેમ કે ઇઝી તો છે જ બનાવવામાં અને કોઈ જ તકલીફ નથી પડતી કે આની સામગ્રી કેટલી દૂર દૂરથી લાવવી પડે એવી કોઈ જ જંજાળ નથી આમાં, કેમ કે બધી સામગ્રી આપણને ઘરમાં અવશ્ય મળી રહે છે. હવે તમે કહેશો કે આવી રેસિપીઝ હું ક્યાંથી શોધીને લાવું છું? તો તમને કહી દઉં કે આ રેસિપી મને મીનાએ રેડિયોના વોટ્સઅપ નંબર પર મોકલી છે. રીનાએ આ રેસીપી મને મોકલી અને કહ્યું કે તમારા શ્રોતાગણ જોડે આ રેસીપી અવશ્ય પહોંચાડજો. તો મેં તમારા સુધી આ રેસીપી પહોંચાડી દીધી છે. જો તમારી પાસે પણ આવી કોઈ વાનગી હોય, વાનગીની રીત હોય, તો તમે મને મોકલી શકો છો. યા તો તમે રસોઈની રંગતના શોમાં પાર્ટિસિપેટ પણ થઈ શકો છો. પાર્ટિસિપેટ થવા માટે તમારે અમારા વોટ્સએપ નંબર 9512968 88 પર તમારું નામ, તમારો મોબાઈલ નંબર અને તમારી રેસીપી અમને મોકલવાની રહેશે. અમે અવશ્ય તમને કોન્ટેક્ટ કરીશું અને તમારી સાથે વાર્તાલાપ કરીશું અને આ રેસીપી કેવી રીતે બનાવવાની છે, આ વાનગી કેવી રીતે બનાવવાની છે એ અવશ્ય જાણીશું. તો રાહ કોની જુઓ છો? જલ્દીથી વોટ્સઅપ કરો તમારી

અવનવી વાનગીઓ. અને અમારો વોટ્સએપ નંબર છે 9512966888 9512996688. હું છું આરજે અંજલિ. નેક્સ્ટ ટાઈમ રસોઈની રંગતમાં આપને ફરીથી મળીશું. તો મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: એટલે મારું દિલજીત દોસાંજ જેવું નથી કે અંગ્રેજી આવવા છતાં એવો ઢોંગ કરીએ કે અંગ્રેજી નથી આવડતું સોશિયલ મીડિયાને દેખાડવા માટે. પ્રોબ્લેમ એ જ છે કે મારું સ્ટ્રગલ સોશિયલ મીડિયા પહેલાનું હતું, એટલે લોકોને શું છે કે લોકોને એવું લાગે છે કે આ બધો નવો નિશાળીઓ છે, આ પ્રિવલેજ સોસાયટીમાંથી આવ્યો છે, પ્રિવલેજ પરિવારમાંથી આવ્યો છે. અને હું એ લોકોની વાતથી સહમત છું, હું પ્રિવલેજ છું, હું ઘણો પ્રિવલેજ છું કે મને એવી સ્ટ્રગલ્સ જોવા પડી છે, એવી આર્થિક સ્થિતિઓ જોવા પડી છે, જોવા મળી છે કે એવા અપ્સ એન્ડ ડાઉન્સ જોવા મળ્યા છે જે બીજા કોઈને જોવા નહીં મળે. એટલે અગર અંબાણી સાહેબ આવી પણ મને કહેશે ને કે હું તારા કરતા વધારે પ્રિવલેજ કહું, તો હું કહીશ ના, હું વધારે પ્રિવલેજ છું. કારણ કે મારા આખા કાર્યકાળની અંદર, મારા આખા જીવનની અંદર જે મનન 16 વર્ષ 17 વર્ષનો હતો અને જે અત્યારે 37 વર્ષનો છે, એ જે આખી મારી જર્ની રહી છે,
1: આર્ક,
0: એ જે આર્ક રહ્યો છે, કેરેક્ટર આર્ક,
1: કેરેક્ટર આર્ક,
0: એ પિક્ચરથી ઓછો નથી. અને મારા કરતા વધારે મારી વાઈફ અથવા તો મારા નજીકના અંગત મિત્રો તમને વધારે એનું વર્ણન કરી શકે છે. કારણ કે આ તો પેલું ખુદ કે મું મિયા મીઠું થઈ જશે.
1: એમની સાથે એક સેપરેટ એપિસોડ કરીશું આપશે. પણ સંઘર્ષ શ્રી પ્રતિવસતે,
0: હા,
1: જ્યાં સંઘર્ષ છે ત્યાં સિદ્ધિ છે.
0: બિલકુલ.
1: અને મજા એ સંઘર્ષ થી સિદ્ધિ સુધીની છે.
0: હા,
1: જે લોકોને સીધી સિદ્ધિ મળે છે એમાં બહુ મજાઓ આવતી નથી.
0: મને એવું લાગે છે કે સંઘર્ષ કોઈ દિવસ પતતો નથી. સંઘર્ષ ને તમે કઈ હદ સુધી સ્વીકારો છો, કારણ કે સંઘર્ષ એ પ્રોસેસનો એક ભાગ જ છે.
1: કરેક્ટ.
0: અત્યારે મારે સંઘર્ષ પતે નથી, કારણ કે હું જે મારી ક્ષમતા જોઉં છું, જે લેવલ પર હું પોતાને આજની તારીખમાં જોઈ શકું છું કે જે મારી વિચારધારા છે, મારું એમ્બિશન છે, એને હું કદાચ 20-30% જ હજુ સુધી એના તરફ
1: એક્સપ્લોર થઈ શકું. હા, તો સ્કૂલ સ્કૂલ પછી કોલેજ પૂરી કરી કે મારી જેમ ડ્રોપ આઉટ થઈ?
0: કોલેજ પૂરી કરી, આ તો મેં કશે જ નથી કીધું. આ તો બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન પૂછ્યો તમે. હું છું બેચલર્સ ઇન, ના ના છે, હું છું બેચલર્સ ઇન કોમર્સ.
1: ઓકે.
0: અને લગ્ન મારા થયા 18 નવેમ્બર 2010. 2010 સપ્ટેમ્બરમાં, વિદ્યાની બર્થડે 24 સપ્ટેમ્બરે છે, 2010 એની બર્થડેના 2 દિવસ પછી મેં ફોન કર્યો. મેં કીધું, વિદ્યા આપણે નવેમ્બરમાં લગ્ન છે, પણ એક વાત તને કહેવાની રહી ગઈ છે, મેં તને નથી કીધી, એક વાત તારાથી સંતાવીને રાખેલી કે મારે હજુ 11 KTO
1: ક્લિયર કરવાની બાકી
0: છે. એટલે તમે વિચાર કરો કે મારા લગ્નના 2 મહિના પહેલા મેં મારી થનારી પત્નીને એવું કીધું કે હજુ તારો હસબન્ડ ગ્રેજ્યુએટ નથી.
1: ક્યાં બાત હે,
0: તો વિચાર કરો એનું રિએક્શન જુઓ.
1: અને એ પણ અનાવિલ, જેમાં જનરલી ભણતરનું ખૂબ મહત્વ છે.
0: એટલે ફરજી અનાવિલ કહેવા વાળી સૌથી પહેલી વ્યક્તિ મને વિદ્યા છે.
1: ઓકે. એ ક્યાં મળે, ભાભી ક્યાં મળે?
0: સુરતની છે.

0: ઓકે, એટલે ક્યાં મળ્યા, કેવી રીતે મળ્યા અને ક્યાં કુછ કુછ ક્યાં હુઆ?
1: ઓકે, તો હું તમને ત્યાંથી શરૂઆત કરું અને પછી આનું આપણે કલ,
0: અને તમે સાંભળતા રહેજો, વચ્ચે જો અવાજ કેવું જાય તો કહેજો, કારણ કે કલાકારોનો અવાજ દબાવવાની જનરલી દરેક સમાજમાં ખૂબ કોશિશ થતી હોય છે.
1: કોઈ નહીં, હવે સોશિયલ મીડિયા કસે અવાજ નહીં દબાય, તમે દબાવશો તો બીજો એક યુટ્યુબ પર જઈ બોલ લઈશ એવું શું છે. પણ હું રેડિયો મિર્ચીમાં હતો, એટલે 17 વર્ષે 12th પાસ કર્યું મેં 72.5%.
0: પપ્પાને આપેલા પ્રોમિસમાં,
1: હા, અને પપ્પાએ બાઇક ની બધું જ આપીને જતા રહ્યા, પણ પછી મમ્મી એના ઉપર કબજો રાખ્યો એટલે પછી, પણ મમ્મીએ બાઇક અપાવી પણ પપ્પાને પ્રોમિસ પ્રમાણે, અને 72.5% સ્ટેટિસ્ટિક્સમાં 99 આવ્યા અને અકાઉન્ટ્સમાં 80, એટલે આપણે વિચાર્યું કે આપણે સીપીટી કરીએ, સીએ. એટલે સીપીટી મેં કર્યું, મમ્મીને એવું કે સીએ કરી શકે આટલો 72% આવ્યા, એટલે મમ્મીને એવું કે સીએ કરશે એટલે બ્લેક નું વ્હાઈટ થશે. પણ એમાં પછી એગ્રીગેટમાં રહી ગયો, 98 પતી ગયો, એટલે પછી સીએ છોડી દીધું અને બીકોમ શરૂ કર્યું. હવે જયારે હું 19 થયો ને ત્યારે મારા મિત્રોએ જ મને આગ્રહ કર્યો કે મને રેડિયો મિર્ચીના ઓડિશન ચાલે છે, તું આટલો ફની છે. અને બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ તમને કહેવાનું રહી ગયું કે 2005 પપ્પા ગુજરી ગયા ને, તેના પછી હું ને મમ્મી જૂન મહિનાથી શરૂ થયેલું ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ, જેમાં રાજુ શ્રીવાસ્તવ, સુનિલ પાલ, જેમાં સિદ્ધુ અને સુમન, શેખર સુમન વર ધ જજીસ, અને એમાં રાજુ શ્રીવાસ્તવ, સુનિલ પાલ અને આપણો એહસાન કુરેશી ને આ બધા, અને એ જોઈને મેં સમય વિતાવ્યો. અને એ જ સમય રસલ બીટર્સ નું પણ સ્પેશિયલ આવ્યું હતું, કોમેડી સેન્ટ્રલ વાળું, જે મેં ઇન્ટરનેટ પરથી ઇલીગલી ડાઉનલોડ કરીને જોયું હતું.
0: લીગલી ઇઝ અ કરેક્ટ વર્ડ,
1: ના, ઇલીગલી,
0: ઇલીગલી કર્યું,
1: ઇલીગલી કર્યું, કારણ કે એ વખતે ટોરન્ટ ચાલતું હતું ને.
0: ઓકે, હા,
1: અને મને કોઈ કહેવામાં શરમ નથી આ વસ્તુ, મને રસલ બીટર થોડી કશું કહેશે. એનીવેઝ, તો હું મારે મારા મમ્મી માટે ધેટ વોઝ
0: The time to come out of the shock.
1: એટલે સ્ટેન્ડ અપ કોમેડી વોઝ વેરી ક્લોઝ, ત્યારથી જ મને બહુ જ ગમવા લાગ્યું આર્ટ ફોર્મ, કારણ કે એ એકમાત્ર સ્ટેન્ડ અપ કોમેડી આર્ટ ફોર્મ છે જેમાં તમને તમારી કળા પર ફૂલ કંટ્રોલ છે. આજે તમારી દીકરી આપણો પોડકાસ્ટ રેકોર્ડ ડિરેક્ટ કરી રહી છે અને શી ઇઝ ડિપેન્ડન્ટ ઓન કમલેશભાઈ,
0: કમલેશભાઈ, રીતેશ,
1: રીતેશભાઈ, પછી સુનિલભાઈ ને,
0: સુનિલ,
1: આ બધા ઉપર ડિપેન્ડન્ટ છે કે એ બરાબર શોટ લેશે, એ બરાબર કેમેરા સેટ કરશે. શી ઇઝ ઓલ્સો ડિપેન્ડન્ટ ઓન ધ સન, રાઈટ? એવી રીતે તો હું પણ ડિપેન્ડન્ટ છું મારા લાઈટ વાળા, સાઉન્ડ વાળા પાસે.
0: આઈ એમ ડિપેન્ડન્ટ ઓન ડોટર, શી ઇઝ ડિપેન્ડન્ટ ઓન સન.
1: પણ સ્ટેન્ડ અપ કોમેડી એકમાત્ર આર્ટ ફોર્મ છે જેમાં 90% નો કંટ્રોલ તમારી પાસે છે,
0: કરેક્ટ?
1: કે તમે સ્ટેજ પર શું બોલશો, કઈ જગ્યાએ પોઝ લેશો, કઈ રીતે બોલશો, તમને કોઈ ઉપર કહેનારું છે જ નહીં કે તું આવું બોલ, તું આવું ના બોલ, તારે આવી રીતે કરવું પડશે, આવી રીતે એક્ટ કરવું પડશે, એવું કોઈ જ નથી. એટલે મને કંટ્રોલ બહુ ગમ્યો કે સાલું એવી એક કળા કે જેમાં
0: આપણા જાતમાં હોય,
1: આપણા જાતમાં હોય, આપણે જ રમી શકીએ. એટલે સ્ટેન્ડ અપ કોમેડી બહુ નજીક હતું અને હું સ્કૂલના ટાઈમમાં પણ મિમિક્રી ટીચરોની બહુ કરતો હતો. સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં ટીચરોની સામે જેમની મિમિક્રી કરી.
0: ઓકે,
1: અને આ વોઝ ધ ક્લાસ ક્લાઉન નાનપણથી.
0: સો હુ વોઝ યોર ફેવરિટ ટીચર હુમ યુ યુઝ ટુ મિમિક?
1: મારા ફેવરિટ ટીચર ઘણા બધા, એક મારા પીટીના સર રંજીત સર, અદભુત સર, એ ખાસા લાંબા, લાઈક 6'5" ઓર સમથિંગ હતા.
0: ઓકે,
1: અને આવે સ્પ્લેન્ડર પર, એટલે એ જયારે સ્પ્લેન્ડર પર આમ ચલાવે ને તો આમ સેજ વધારે વળી જાય ને તો એમનું ઘૂંટણ લાગી જાય ગવર્નર ને. આઈ લવ ધ વર્ડ ગવર્નર, ભાઈ,
0: ગવર્નર, યસ,
1: ગવર્નર બહુ સુંદર શબ્દ,
0: એકદમ મસ્ત, આપણી જનરેશન નો શબ્દ છે.
1: અને એ પછી
0: લીવર પર પગ દબાવો ને
1: પછી એમની જે
0: પછી સમજાયું કે લીવર જાતે દબાય અથવા ફૂલે.
1: પણ રંજીત સર છે ને એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ વ્યક્તિ હતા, કારણ કે પનિશમેન્ટ આપવામાં પણ બહુ યુનિક હતા. બેન ડાઉન કરાવે ને તમારા બરડા પર ચોક મૂકે ને કે આ ચોક પડ્યો છે ને તો ધીભેડી નાખીશ,
0: અંગ્રેજોના જમાનાના હશે.
1: અને એ લિટરલી માઇક ટાયસન હતા અમારા સ્કૂલના, કે એક સેકન્ડમાં 3-5 વાગી જાય તમને ખબર ના પડે, ધબ ધબ ધબ શું થઈ ગયું, એકદમ હલી જવાય તમારાથી. અને વેરી સ્ટ્રિક્ટ સર, તો એ પીટી સરના મારા રંજીત સર બહુ ફેવરેટ હતા, કારણ કે એ પહેલાથી જેન્ડર ઇન્ક્લુઝિવ હતા.
0: ઓકે,
1: એ

0: ਜੀ ਉਹਨੇ ਕਿਹਾ ਇਹ ਗਧੜੀ ਹੋਈ ਹੈ। તો એને એમનાથી જ આપેલું જતી રેજે મને આમ અહીંયા લાફો મારે જતી રેજે એવું કે, એટલે ત્યાંથી જતી રેજે ની શરૂઆત થઈ, જે મારો
1: પંચલાઈન
0: બહુ તક્યા કલામ ફ્રેઝ છે। અને એના પછી જયારે આ રેડિયો મિર્ચીના ઓડિશન થતા હતા ત્યારે મારા મિત્રો એવું કે આ જોકર જ છે ભાઈ, તું ટ્રાય
1: રણજીત સર ની એક આઈટમ કો,
0: રણજીત સર ની
1: રણજીત સર ની એક આઈટમ,
0: રણજીત સર, રણજીત સર સાથે વ્યાસ સર પણ છે, તો વ્યાસ સર પીટીના સર છે પણ હવે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, હવે બોલે ગુજરાતીમાં, તે હું અમારો ક્લાસરૂમ છે ને બીજા માળે હતો, અને બીજા માળે છે ને બહાર આવી રીતે હમણાં જે રીતે અહીંયા વાંદરા આવ્યા હતા ને, તો ઝાડ પર અમુક વાંદરા આવ્યા, લીમડી હતી ત્યાં, તો લીમડી પર વાંદરા આવ્યા, અને બીજા આમ છે ધ્યાન જાય તમારું, એટલે હું બહાર જોઈ રહ્યો હતો, ટાકું કરીને મને અહીંયા ચોક વાગે, વ્યાસ સર મને કે વાય આર યુ લુકિંગ એટ ધોઝ મંકીઝ વેન આઈ એમ હિયર, મેં કીધું સાહેબ તો એટલે આવું થતું હોય છે। પછી વ્યાસ સર એવું પણ કરે ઘણી વખત કે એમણે શું કીધું કે સર ને કોઈ પૂછ્યું કે સર હાઉ મેની ચિલ્ડ્રન ડુ યુ હેવ, તો સર કે આઈ હેવ ટુ ડોટર્સ બોથ આર ગર્લ્સ, આપણે એ ટાઈમે હસી રાખતા હતા, પણ 2025માં ખબર પડે છે કે સર કેટલા દીર્ઘ દ્રષ્ટિ વાળા છે, ચોખવટ કરવી પડે આજની તારીખમાં કે હજુ ગર્લ્સ જ છે, કાલનું ખબર નહી, એને કોઈના અંદરથી પુરુષ ફીલ થાય, કોઈને બિલાડી ફીલ થાય, નોર્થ અમેરિકામાં તો ખાસ ચોખવટ કરવી પડે મા બાપે, હે, બટ એનીવે, સો આ ફેઝ હતો અને આ બધા અખતરો હું કરતો હતો, અને ચાંદની મેમ, જાગૃતિ મેમ, રણજીત સર, ચૌહાણ સર, વ્યાસ સર, આ બધાની હું,
1: દે ઓલ વેર યોર ઇન્સ્પિરેશન,
0: યસ, આઈ થિંક એ લોકોએ મને ઝેલ્યો છે,
1: ઓકે,
0: એ લોકોએ મને દમદાટી આપી છે, જે તે ટાઈમે જરૂરી હતી એ ટાઈમે દમદાટી આપી છે, મને સાચી શિખામણો પણ આપી છે એમની રીતે, આજની તારીખમાં એને લોકો અબ્યુઝ કે ટોક્સિક ને એવા બધા શબ્દોનો પ્રયોગ કરી શકે, પણ મને એવું લાગે છે કે એવું નથી કે હું એવું કહું છું કે આજના બાળકોને મારો, એવું નથી કહ્યું, પણ જે તે ટાઈમે જે પદ્ધતિઓ હતી એ ટાઈમે સાચી હતી,
1: ત્યાંથી રેડિયો મિર્ચી,
0: હા, પછી રેડિયો મિર્ચીનો ઓડિશન આપ્યા, અને આઈ વોઝ અ બેકઅપ, મારા પહેલા જે વ્યક્તિ સિલેક્ટ થયેલો કોણ થયેલું મને ખબર નથી હજુ સુધી, એને ના પાડી દીધી,
1: ઓકે,
0: એટલે પછી મને નોકરીની ઓફર આવી,
1: સમબડી ઇઝ લોસ ઇઝ સમબડી ઇઝ ગેઇન,
0: યસ, સો આઈ એમ થેન્કફુલ ટુ ધેટ પર્સન, અને 2nd of January 2007 હું ઇન્ટરસિટી બસમાં
1: બરોડાથી
0: અમદાવાદ ગયો, રેડિયો મિર્ચી આનંદનગર જ ને,
1: આનંદનગરમાં,
0: હા, ત્યાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને રેડિયો મિર્ચીનો બાજુબાજુમાં ટાવર છે મોટો, ત્યાં ગયો, ત્યાં પહેલી વખત
1: આશ્રમ રોડ પર,
0: ના ના આશ્રમ રોડ પર, આનંદનગર આપણે પેલું સીસીડી જયારે હતું ને એના ગલીમાં અંદર, તો ત્યાં પહેલી વખત આરજે જાનવીને મળ્યો અને હિરેનને મળ્યો, જે અત્યારે
1: હિરેન પટેલ,
0: હા, હિરેન પટેલ,
1: એચપી,
0: યસ, એચપી, એ ખાસ મિત્ર મારો, વન ઓફ ધ મેન્ટર્સ ડ્યુરિંગ માય રેડિયો ટાઈમ,
1: ઓકે,
0: અને એ લોકોએ પહેલા જ દિવસે મારી સાથે એટલી બધી પ્રેન્ક કરી, એટલી બધી મસ્તી ધમાલ કરી, બહુ મજા આવી,
1: રેડિયો મિર્ચીને લોન્ચ વખતે,
0: હા, અને ત્યારે પહેલી વખત વિદ્યાને જોઈ, 2nd of January 2007,
1: શી વોઝ ઓલસો વર્કિંગ ધેર,
0: યસ,
1: ઓકે,
0: શી વોઝ નોટ વર્કિંગ ધેર, શી ગોટ સિલેક્ટેડ ઇન સુરત,
1: ઓકે,
0: તો એ સુરત થી આવી, હું વડોદરા થી આવ્યો અને પહેલી વખત અમારી નજર મળી,
1: ઓકે,
0: પહેલા 3-4 મહિના પછી અમારી ટ્રેનિંગ આખી થઈ માઇકામાં, 15 દિવસ માટે અમને માઇકામાં સિલ્વર ઓકમાં રોકાવેલો, એની અંદર અમે રોકાયા હતા, અને સપના વ્યાસ થી લઈને તાપસ સેન, જે રેડિયો મિર્ચીના દિગ્ગજો કહેવાય, એ લોકોએ અમને ટ્રેન કર્યા, એ લોકોને અમને એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીનું ઇન્ટ્રોડક્શન કરાવ્યું, જેમને કંઈ ખબર નથી કે આ બધું કઈ રીતે થાય છે, સોફ્ટવેર કઈ રીતે ચાલે છે, ને ક્રિએટિવ રાઇટિંગ કઈ રીતે કરવાનું, ને કઈ રીતે બોલવાનું, કઈ રીતે પ્રેઝન્ટ કરવાનું, 2-3 મહિના તો પહેલી વખત તો જોયો તો આ કોણ છે ગાંડિયો, વિદ્યાને એવું થયું હશે, કારણ કે એ વખતે શું છે કે ભારતીય છોકરાઓને ખાલી

0: કુકરો બનતા જ શીખવાડે છે લોકો, પુરુષ બનતા કોઈ શીખવાડતું
1: નથી.
0: અને પુરુષ બનીને કઈ રીતે સ્ત્રીઓ સાથે છોકરીઓ સાથે વાત કરવું એ તો જરાય નથી શીખવાડતું.
1: હજી પણ નથી શીખવાડતું,
0: હજુ પણ
1: નથી શીખવાડતા.
0: આ તો મને મારું ભાગ્ય સારું છે કે બને, મારું નસીબ સારું છે કે ભાઈ વિદ્યા જેવી છોકરી મળી જીવનની અંદર, કે જેના કારણે હું એક બોય થી પુરુષ બન્યો. એટલે 3-4 મહિના થયા પછી અમે માયકામાં ટ્રેનિંગ લીધું પોતપોતાના ઘરે, અને ત્યાં સુરતમાં.
1: તમારું સિલેક્શન વડોદરા માટે થયું?
0: વડોદરા ઇવનિંગ શો.
1: ઓકે.
0: આઈ વોઝ ધ યંગેસ્ટ રેડિયો જોકી
1: ઓફ ધ ગુજરાત,
0: ઓફ ધ કન્ટ્રી, ટુ ડુ અ પ્રાઇમ ટાઈમ શો.
1: આઈ વોઝ ઓનલી નોન ગ્રેજ્યુએટ,
0: ઓનલી 19 યર્સ ઓલ્ડ.
1: વાવ.
0: 19 યર્સ ઓલ્ડ અને હું પ્રાઇમ ટાઈમ બમ્પર ટુ બમ્પર શો કરી રહ્યો છું, જે પછી નામ ચેન્જ થઈને કેટલી કલ્ચર થયું.
1: ઓરિજિનલ બમ્પર ટુ
0: બમ્પર ટુ બમ્પર મારું નામ, સૌથી પહેલું એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં બમ્પર મેન મનન.
1: ઓકે.
0: અને
1: કોણે આપ્યું હતું?
0: મેં પોતાને જ
1: આપ્યું. અચ્છા, પોતે જ આપ્યું
0: હતું. હું સુપરમેન એટલે આપણે બમ્પર મેન.
1: અચ્છા.
0: પોતાની જાતને દરેક છોકરો હીરો તો ગણે,
1: ઓબ્વિયસલી.
0: એટલે મેં હીરો પોતાની જાતને આ એક ટેગ આપી દીધો છે, બહુ સરસ, બમ્પર મેન મનન. આજની તારીખમાં બી ઘણા બધા લોકો એને કહે, તમારું બમ્પર ટુ બમ્પર થી અમે સાંભળીએ છીએ. એટલે સારું લાગે કે લોકોએ આ જર્ની જોયેલી છે. અને 6-1 મહિના થયા.
1: અને ભાભી ત્યાં કયો શો કરતા હતા?
0: વિદ્યા ખૂબસૂરત.
1: ખૂબસૂરત
0: એ બપોરના 11-2 નો લેડીઝ પ્રોગ્રામ, કે જેમાં બ્યુટી, ફેશન ટિપ્સ, કુકિંગ ને ન્યૂઝ ને બધું, જનરલ નોલેજ ની પણ વાત થાય, પણ બેઝિકલી કેટરિંગ ટુ હાઉસવાઇફ્સ.
1: ઓકે.
0: કે જે ઘરે રાંધતા સાંભળે એ ટાઈપ, કોન્ટેસ્ટ રન કરાવે બધું. તો પછી 6-1 મહિના થયા, અમે બંને વાત કરતા હતા. એ ટાઈમે અમારા પાસે નોકિયા 1100 નું ડબલું હતું, એના પછી બી એવું જ કઈ હતું, અને SMS પેકમાં વાતો થતી હતી, અને પછી ફોન પર વાત થવાની શરૂ થઈ, કલાકો સુધી વાતો કરીએ. ને પછી મેં એને પ્રપોઝ કર્યો, અને પહેલી વખત કોઈ છોકરીએ પ્રપોઝલ એક્સેપ્ટ કર્યો મારો.
1: એ પહેલા બી કરી હતી લોકોને?
0: સમકિત રડેલો કે મને એને જોઈ કેમ નથી શકતી, તું એને આટલો બધો પ્રેમ કરે છે, તને જોઈ નથી શકતી બીજા, પણ આપણે એને લઈ જઈએ ભાઈ. એવો સમકિત મારો એટલો ગાંડો ફ્રેન્ડ, એટલો ગાંડો
1: વડોદરામાં.
0: હવે અમદાવાદ શિફ્ટ થઈ ગયો છે.
1: સંકિત શું નામ?
0: સંકિત શાહ.
1: ઓકે.
0: જૈન છે.
1: જુમાનાનો હસબન્ડ?
0: ના ના, એ અલગ.
1: એ અલગ, એનું નામ પણ સંકિત.
0: હા, સંકિત એ અલગ. સંકિત જુમાના પણ મિત્રો જ છે. સંકિત આ તો મારો એકદમ બાળપણનો ગાઢ મિત્ર, જે હજુ સુધી પણ એવો ગાઢ મિત્ર
1: રહ્યો છે.
0: એટલે એના માટે આપણે અલગ વાતોનું સેશન કરવું પડશે, ખાલી સંકિતની વાતો માટે. એટલે પછી હું વિદ્યાને પ્રપોઝ કર્યું, એને પ્રપોઝલ એક્સેપ્ટ કર્યું, અને એના પછી અમે વાતો કરવાનું શરૂ કર્યું, ડેટિંગ શરૂ કર્યું. મને પહેલી વખત મેં જોયું મારા ઘરની અંદર આટલું મોટું ગિફ્ટ બોક્સ આવ્યું છે મારા બર્થડે દિવસે, 2007 19 ઓક્ટોબર. આટલું મોટું ગિફ્ટ બોક્સ, એમાં અલગ અલગ ગિફ્ટ આપી. એમાં એક બુકલેટ આવી, ડર્ટી જોક્સ.
1: ઓકે.
0: કારણ કે હું એના સાથે પેલી ડબલ મિનિંગ વાળી જોક્સ બહુ કરતો હતો, કે વિચિત્ર જોક્સ ઇમ્પ્રેસ કરવા માટે જે છોકરાઓ કરે ને યુઝ્યુઅલી છોકરીઓને,
1: એ તમામ પ્રકારની.
0: પછી એને એક રેડિયો મોકલેલો.
1: અરે વાહ.
0: જે એક છોકરો આમ હોલ્ડ કરીને, એટલે એક અલગ પ્રકારનો શો પીસ રેડિયો હતો. અને 2007 થી 2009 અમારું 2 કે 3 વાર બ્રેકઅપ થયું. હા. કે જેમાં એવું વિચાર્યું કે હવે થશે કે નહીં,
1: અને જવાબદાર,
0: કારણ કે સાઉથ ઇન્ડિયન ને, એ તમિલ.
1: ઓકે.
0: તો એ બેંગ્લોરની છે, પણ બોર્ન એન્ડ રેઝ્ડ ઇન
1: સુરત.
0: સુરત. એટલે મેઇન રીઝન તો એ જ હતું કે મારા સસરાની તબિયત એ ટાઈમે નહોતી સારી, જ્યારે હું એમના અંકલ કરીને બોલાવતો હતો. અને એક છોકરી ખાસ સુરતથી વડોદરા, મને એના પપ્પાની જે કંપની બાટલી બોયમાં એ કામ કરતા હતા, અને એમના મિત્રો વડોદરા રહેતા હતા, તો વિદ્યાના પપ્પા મિસ્ટર જાનકી રમન એ જ્યારે આવ્યા વડોદરા, તો વિદ્યા પણ કીધું કે હું પણ આવું છું સાથે. અને એક છોકરી બહુ એક શહેરથી બીજા શહેર

0: પોતાના બોયફ્રેન્ડ ને ટ્રાવેલ કરીને મળવા જવું, એ ટાઈમે કોઈ સાંભળ્યું નથી.
1: કરેક્ટ.
0: કે એવું કોણ કરે? કઈ કઈ છોકરી કરે?
1: રોમાંચિત થઈ જવાય એવી રોમેન્ટિક ઘટના છે.
0: એટલે હું ગાણો પ્રેમમાં પડી ગયો.
1: ધીસ
0: ઇઝ લાઈક
1: ક્રેઝી.
0: કે આવા નપાવટ નાલાયક છોકરાને આટલો બધો પ્રેમ કઈ રીતે કોઈ છોકરી કરી શકે? અને હું હતો નપાવટ, હું નાલાયક હતો, એટલે એના સાથે સારો હતો. પણ એ જોઈ શકે છે કે મારું આખું જે અન્ડરસ્ટેન્ડિંગ હતું એ અલગ હતું. અને પછી વાત ધીરે ધીરે આગળ વધી અને પપ્પાની તબિયત નથી સારી રહેતી એના પપ્પાની. એટલે પછી એને કીધું કે પપ્પાને આ ટાઈમે કહીશું તો પપ્પાને સારું નહીં લાગે. અને હી વોઝ જેન્યુઅનલી ઇન અ વેરી બેડ શેપ એટ ધેટ ટાઈમ. એટલે પછી પ્રોબ્લેમ થયો, ઇશ્યુ થયો, અને બહુ રડારડ કર્યું મેં, બ્રેકઅપ થઈ ગયું. અને છ મહિનોનો એક મોટો લાંબો ગાળો રહ્યો. એ લાંબા ગાળાની અંદર અમારી પંચાયત અમારા કરતાં વધારે અમારા મિત્રોને થવા લાગી કે તમે એને કેમ બ્રેકઅપ કર્યું? બહુ થોડી હોય કોઈ બીજાના લગ્નમાં અમારી વાત ચાલી રહી છે. અને પછી ખબર નહીં, કારણ કે અમારા બંનેની જે કોમન ફ્રેન્ડ છે હિરલ, એને કહે છે કે એક જન્માક્ષર કઢાય અમારા ને કશું હતું અનાવી લે છે પણ હિરલ દેસાઈ. અને એને જન્માક્ષર પહોંચાડ્યા કે વિદ્યાને. વિદ્યાએ મને એક દિવસ માર્ચમાં ફોન કર્યો કે તું સુરત આવને, પહેલી વખત એને આટલા વર્ષોમાં કીધું,
1: છ મહિના પછી ના બ્રેકઅપ પછી.
0: હા, વચ્ચે એક બે વખત વાત થઈ. મને એ પણ ખબર છે કે એ કોઈને ડેટ કરી છે ત્યારે હું પણ કોઈને ડેટ કરી રહ્યો. અને પછી એકદમ દીનું બોલ્યા અને સીસીડીમાં સવારના પેલો કોફી મશીન સર્વ કરી રહ્યો છે ત્યાં એ પોતાના નીસ પર જઈને મને પ્રપોઝ કરે છે મેરેજ પર.
1: અચ્છા, શી પ્રપોઝ્ડ યુ નાઉ?
0: શી પ્રપોઝ્ડ મી? હા, એટલે જે જેન્ડર હક આટલા વર્ષોથી એક પુરુષનો હતો, એ ટ્રુ ફેમિનિસ્ટની જેમ વિદ્યા બ્રેક કરીને એ હક
1: એના નીસ પર,
0: એના નીસ પર જઈને મને પેલો આમ ભાષણ ઘસેરો છે કે સવારે 9 વાગે શું ચાલી રહ્યું છે અમારે સીસીડી કેફેમાં? અને હું ત્યારે સ્તબ્ધ થઈ ગયો. અને ઓબ્વિયસલી મેં હા પાડી. અને પછી અમે લોકો બહાર ચાલીને જઈ રહ્યા હતા, વી કિસ્ડ ઈચ અધર, વી હગ્ડ ઈચ અધર, અમે બહાર જઈ રહ્યા હતા. અને ત્યારે મેં વિદ્યાને પૂછ્યું, 10-1 મિનિટ થઈ, 5-10-15 મિનિટ થઈ આ પ્રપોઝલના, યસ કીધું. અને પછી મેં કીધું કે વિદ્યા, પણ હું હજુ એને ડેટ કરી રહ્યો છું એન્ડ ધેટ્સ ઓલ્સો સિરિયસ. મને ચિંતા થઈ પેલી છોકરીની
1: જેની સાથે યુ વર ડેટિંગ.
0: હા, કારણ કે શી ઇઝ ઓલ્સો, શી વોઝ ઓલ્સો નાઇસ ગર્લ. કારણ કે એમાં શું હોય કે તમે એક બ્રેકઅપ થાય પછી બીજી છોકરી સાથે તમે પહેલા બ્રેકઅપની વાત કરો, એ છોકરાઓની પેટર્ન હોય કે પેલીએ મને દગો આપ્યો, કે પેલીએ મારી સાથે આવું કર્યું, કે પેલીએ. પણ મારું થોડું ઊંધું હતું. મારું ઓલવેઝ કેવું હતું કે જે મારું ફર્સ્ટ હતું જ્યાં સમકીતે રડારડ કર્યું, એ આઈ એમ સ્ટીલ વેરી હેપી ફોર હર. એના લગ્ન થયા ત્યારે મેં એને દ્વેષની દ્રષ્ટિએ નથી જોયો.
1: ધેટ્સ હર લાઈફ, ધેટ્સ હર ચોઈસ.
0: ઠીક છે. હવે તો
1: રમેશ પરેખનો શેર યાદ આવે મને, એમના કહીએ રમેશ કે આજ વરસાદ નથી, બધાના ભાગ્યમાં હોતું નથી પલળવાનું.
0: વાહ, મારા ભાગ્યમાં હું વધારે પલળી ગયો છું. તો પછી મેં કીધું કે આ આનું આવું છે તો શું કરવું જોઈએ. અને દેટ્સ વાય આઈ લવ વિદ્યા. વિદ્યા જરાય ગુસ્સે ના થઈ, એકદમ કામલી એને કીધું, ઇટ્સ અપ ટુ યુ, યુ ડિસાઈડ.
1: સુપર,
0: તું નક્કી કર. એટલે દેટ એબ્સોલ્યુટલી એન્ડ દેટ ઇઝ આ વિદ્યાનો કોર નેચર છે કે મારી દરેક રોંગ ડુઈંગ્સ કે મારી દરેક કરેલી ભૂલોને એ કરેક્ટ કરવાનું મને કહે છે પણ ડિરેક્ટલી નથી કહેતી. એનો એક સ્ટાઇલ છે. અને આઈ થિંક દેટ્સ હાઉ વિદ્યા એન્ડ આઈ વર્ક ટુગેધર. મારું એમ્બિશન અને એનું ઇન્ટ્યુશન, એ મારા જિંદગીની જીપીએસ છે.
1: ક્યા બાત હે.
0: મને ખબર છે મારે ત્યાં જવાનું છે પણ હું ત્યાં પહોંચવા માટે એ મારી જીપીએસ બને છે.
1: વાવ,
0: કે ના ના, આગળ.
1: બ્યુટીફુલ એક્સપ્રેશન.
0: અહીંયાથી લેફ્ટ જા, પછી રાઈટ મારીને, પછી યુટર્ન મારીને ત્યાં પહોંચ, તો તને તારે જ્યાં જવું છે ત્યાં તું જઈ શકીશ. એટલે પછી નક્કી થયું.

0: ચટ મંગની પડબિયા એના જેવું. મે માં અમારે એન્ગેજમેન્ટ થઈ ગયા, આ માર્ચ મહિનાની વાત. મે માં એન્ગેજમેન્ટ અને નવેમ્બરમાં લગ્ન.
1: મમ્મીનું શું રિએક્શન હતું?
0: મમ્મી એક્સેપ્ટિંગ
1: ઇમિડિયેટલી.
0: હા, શી ઇઝ ફાઇન. એટલે મમ્મી નો હેતુ એ જ હતો કે મમ્મીને એક પ્રોબ્લેમ હતો, કારણ કે જયારે પહેલી વખત વિદ્યા સાથે બ્રેકઅપ થયું ત્યારે હું મમ્મી ના લિટરલી ખોળામાં રડેલો બહુ જ. અને મમ્મીને ચિંતા એ જ કે ઇઝ ધીસ અ રાઈટ ગર્લ ફોર યુ, કારણ કે મમ્મી ઓલવેઝ ચિંતામાં જ હોય.
1: ઓબ્વિયસલી
0: એ ચિંતાના દ્રષ્ટિકોણથી જ બધું વિચારે કે આવું થઈ ગયું તો, આમ થઈ ગયું તો, તેમ થઈ ગયું તો, આ પ્રોબ્લેમ થયો હતો, પેલો પ્રોબ્લેમ થયો હતો. એટલે મમ્મીએ એના રીતે કીધું કે તું જોઈ લે, વિચારી લે કે બીકોઝ તું આટલા ટાઈમ પહેલા તું આટલું બધું રડેલો તો
1: ફોર ધ સેમ ગર્લ.
0: હા, ઇઝ ઇટ ધ રાઈટ ડિસિઝન? પણ પછી શી નોઝ નાઉ દેટ ઇટ ઇઝ ધ બેસ્ટ ડિસિઝન ફોર મી, કારણ કે વિદ્યાના આવે પછી લિટરલી પ્રગતિ જ થઈ છે. અને પ્રગતિ જે જ્યાંથી આ આખી સ્ટોરી શરૂઆત થઈ એને હવે કલ્મિનેટ કરીએ કે મેં સપ્ટેમ્બર મહિનામાં એને કીધું કે હું ગ્રેજ્યુએટ નથી, મારું બીકોમ 11 ATKT છે. અને હું રેડિયો જોકી હતો ત્યારે, વન ઓફ ધ ટોપ રેડિયો જોકીઝ ઓફ વડોદરા. અને હું એક્ઝામ આપવા જાઉં તો એ લોકો મને ઓળખી જાય. હું કોવિડ પહેલા માસ્ક પહેરીને જતો હતો, એ પણ 2010 સાલમાં. એસવાયમાં 5 હતી, ટીવાયમાં 6 હતી. અને વિદ્યાએ એ વખતે પણ જેવો પહેલી વખત જવાબ આપેલો પ્રપોઝલ વખતે એવો જ જવાબ આપ્યો એને, જોઈ લે તારે કરવું હોય તો કર ગ્રેજ્યુએશન, તારી મરજી, તારી જે કરવું થાય. ના એટલે પણ પછી તું લગ્નની, એટલે લગ્ન છે મને એમ ડર લાગે. ના ના, પણ ખાલી મમ્મી પપ્પાને નહીં કહીએ આપણે. મેં કીધું સારું ઓકે. એટલે મને મારી બેચલર્સ ડિગ્રી મારા લગ્ન થયા પછી મળી.
1: ક્યા બાત હે.
0: અને એ પણ વિદ્યા સાથે લગ્ન કરવા પડ્યા. એટલે લિટરલી મારું ઊંધું થયું છે કે સોટી વાગી ચમચમ વિદ્યા આવી ગમ ગમ. મને એવું લાગે છે કે કન્ટેમ્પરરી દુનિયામાં સૌથી સારી લવ સ્ટોરી મારીને વિદ્યાની છે, એવી મેં બીજી કોઈ લવ સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ સાંભળી નથી. એક્ચ્યુઅલી સંકેત જુમાનાની છે.
1: એટલે તમે કહ્યું પહેલા કે વિદ્યા, વિદ્યાબેન, વિદ્યા ભાભી તમારા જીવનમાં આવ્યા, એ પહેલા તમે નલાયક નપાવટ હતા, પછી થોડાક સુધર્યા એટલે વિદ્યા આવ્યા, પછી જ્ઞાન આવ્યું એવું થયું.
0: આઈ થિંક કે જીવનમાં તમે જે લાઈફ પાર્ટનરને ચૂઝ કરો ને એ સૌથી અગત્યનું ડિસિઝન છે તમારા જીવનનું. મેં અને વિદ્યાએ 23 વર્ષના જ, એટલે વિદ્યા 24 હતી ત્યારે, હું 23 એટલી નાની ઉંમરે અમે લગ્ન કરી લીધા. એટલે અમે અમારી આખી વેલ્યુ સિસ્ટમ સાથે બિલ્ડ કરી. આમ કેવું હોય કે ભાઈ જ્યારે લગ્ન કરવાની ઉંમર આવે ત્યાં સુધી તમારી એક અમુક મનોસ્થિતિ હોય, અમુક બંધાયેલી વેલ્યુઝ હોય, એક પ્રિન્સિપલ સિસ્ટમ હોય, અને એમાં ઘણા બધા ક્લેશ થતા હોય. હું પ્રોપર માવડિયો છોકરો, કારણ કે પપ્પા ગયા પછી મારી માં જ
1: ડબલ રોલ કરવો.
0: હા, અને બહુ ખતરનાક. મારી મમ્મીએ પણ એને જેટલો શ્રેય આપવો એટલો ઓછો છે, કારણ કે જે તે ટાઈમે મને એ બધું ખરું નહોતું લાગતું.
1: મમ્મીનું નામ
0: કૌશિકા દેસાઈ. કૌશિકા દેસાઈ
1: મસ્ત નામ છે.
0: હા,
1: હે ને.
0: અને મમ્મી હજુ પણ ચિંતિત છે, એટલે હજુ પણ મને કહે કે મનન તું થોડી મારી વાત માન, જરા ફેસ પર મુલતાની માટી લગાડ. કીધું મમ્મી તરાથી જ કલર મળ્યો છે, પાકો છે નહીં જાય. એટલે મમ્મી હજુ પણ અમુક એની ઇન્ફેરિટી કોમ્પ્લેક્સમાં જીવતી હોય છે કે એની ચિંતામાં જીવતી હોય છે. હવે જેમ કે આજની તારીખમાં આ બહુ શ્રેષ્ઠ ઉદાહરણ તમને આપી શકું છું કે મારી મમ્મી ઇઝ સો મમ્મી, અને એ માનસિકતા હું આજ સુધી સમજી નતો શક્યો. મને આ બહુ લેટથી સમજાયું કે મા બાપ પણ એક ઉંમર પછી બાળક જ બની જાય છે. એ એક સમય આવશે જ્યારે અધ્યાય તમને બંનેને સાચવવો પડશે,
1: બિલકુલ
0: બાળકની જેમ જ તમને સમજાવવો પડશે, બાળકની જેમ જ.
2: હમણાંથી
0: ના, તું જેન્ઝી છે એટલે એટલો પણ

0: लाल बाल जनरेशन
1: तो मारा कपड़ानी घड़ी मम्मी वाड़ी रही थी અમારા ઘરની કપડાની ઘડી અમુક મમ્મી અમુક ઘરના કામ હજુ પણ કરે છે 70-80 વર્ષની થઈ જાય
0: અમુક પેટર્ન હોય છે
1: એ પેલું શું છે કે મારી અંડરવેર પણ કે કોઈની પણ અંડરવેર વાળે તો આમ પોકેટ બનાવેનું એ ટાઈપની ઘડી વાળે એકદમ પર્ટિક્યુલર ઘડી વાળાની પણ મમ્મીએ જે પરિશ્રમ કરેલો છે મમ્મીની જે આપવીતી છે એ હું બદલવાનો બહુ પ્રયત્ન કરું છું અને એ જ મારા જનરેશન એટલે કે મિલેનિયલ જનરેશનની સૌથી મોટી ભૂલ એ જ છે કે પોતાના મા બાપને બદલવાનો પ્રયત્ન કરે છે અને દરેક જનરેશનનો આ પ્રોબ્લેમ છે એટલે મને એવું લાગે છે કે મારા મમ્મીના સ્ટ્રગલ્સ અને મારા મમ્મીના જે સંઘર્ષનો સમય રહ્યો છે એ ટાઈમે જે એની મનોસ્થિતિ બંધાઈ ગઈ છે એને બદલવી હવે અશક્ય છે
2: મસ્ત રહો વ્યસ્ત રહો સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM

हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज़ पर रेडियो पालनपुर पर बनासकांठा डिस्ट्रिक्ट केळवणी मंडळ संचालित आप सौना अवाज इतले रेडियो पालनपुर पर हूँ आरजे एआर लईने आवुं छुं डॉलर वहू नवलकथा जेना रचयिता सुधा मूर्ति अने गुजराती में अनुवाद कर्यो छे सुधा मेहताए। सुंदर बजानी मानवीय संबंधोनी साथे मानवनी अपेक्षाओनी वातो ए आ नवलकथामां वर्णवामां आवी छे। नवलकथामां आजना समयमां पण ज्यारे आपणे डॉलरने पसंद करीए छीए अने विदेशनी कमाणी वधु होय ज छे पण ते मेळवानी गेलछा અને એમાં આપણા સંબંધો કઈ રીતે જુદી જુદી રીતે મૂલવવામાં આવે છે એ આપણે સૌ જાણીએ છીએ, પરંતુ આમ છતાં પ્રસિદ્ધિ અને પૈસાની આ લાલચ એ માણસને ત્યાં દોરી જ જાય છે। કેટલાક લોકો તે સમજી શકે છે અને કેટલાક સમજવામાં નિષ્ફળ જાય છે, ને અંતે ક્યારેક એ સમજણ પાછી પણ આવે છે, પણ ત્યાં સુધીમાં સમય અને સંબંધો વચ્ચેની ખટાશ વધી પણ જાય। આવા જ કેટલાક અંતરંગ સંબંધો અને એ વચ્ચે રચાયેલી માયાજાળ આ નવલકથામાં બહુ જ સુંદર રીતે સુધા મૂર્તિએ વર્ણવી છે। તો આવો આપણે ગયા એપિસોડમાં જ્યાં અટક્યા હતા ત્યાંથી આગળ વધીશું આજના આ એપિસોડમાં, અને એ પહેલાં લઈએ આ નાનકડો વિરામ। ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

તેવું સ્વાગત તો ન મળ્યું, પણ આ અણધાર્યા એ આકસ્મિક બનાવને પણ ગળી ગયા. અનિતા ઘરની અંદર ગઈ અને એક કિંમતી સોફા ઉપર બેસીને નીલાબા ઘર પર ધ્યાન આપવા લાગ્યા. એક ધનવાનના ઘર જેવું આ ઘર હતું. કિંમતી ગાલીચાઓ, સુંદર પડદાઓ, મોટું ટીવી, સુખડ અને ચાંદીમાંથી બનાવેલી કલાત્મક ચીજોને દર્શાવતું કબાટ અને એવું ઘણું જણાયું જેથી એક ધનિક કુટુંબની જીવનશૈલી નજરે ચડે. એક મસ્ત મોટું ઝુમ્મર પણ બેઠક રૂમમાં લટકતું હતું. અમદાવાદમાં કૃષ્ણકાંતના મકાન કરતાં પણ આ ઘર ઘણું વધારે ભવ્ય હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. સુધા મૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતી નવલકથા ડોલર વહુ. બા, તમારા માટે ચા મૂકું? અનિતાએ પૂછ્યું. ના, હમણાં નહીં, સ્નાન પહેલાં હું ચા પીતી નથી. પહેલાં મને બાથરૂમ બતાવ. બાથરૂમ પાસે જ્યારે નીલાબા પહોંચ્યા અને અંદર જે જોયું તેથી ઘણા વ્યથિત થઈ ગયા. અરે, અહીં તો બાથરૂમમાં જ સંડાસ પણ છે. અહીં સ્નાન કરેલું હોય તો પૂજા માટે ન ચાલે. સંડાસ વિનાનું બાથરૂમ મને બતાવ. અનિતાએ શ્યામની સામે જોયું. માતાને તેણે સમજાવતા કહ્યું, બા, અમેરિકામાં આ બે ચીજો અલગ અલગ ન હોય. નહાવાનું અને સંડાસ સાથે જ હોય. અમારા ઘરમાં બધા જ બાથરૂમોમાં આમ જ છે. તારું કહેવાનું એમ છે કે તારે ત્યાં ઘણા બાથરૂમો છે અને એક ઘરમાં એક જ બાથરૂમ, એવું નથી? ના બા, અહીં એવું કશું નથી. અમારા ઘરમાં ત્રણ બાથરૂમો છે. તમે તમારે આંખો મીચીને સ્નાનથી પરવારી જ લો. એમ જ માની લ્યો કે સંડાસનું કમોડ અહીં છે જ નહીં. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર આ સુંદર મજાની નવલકથાના અંશો. વિરામ બાદ તેને આગળ વધારીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

બા, આંખો મીચીને એવું વિચારો કે કમોડ છે જ નહીં, અને નાહી લ્યો અને કામ પરવારી લ્યો. શ્યામ, આ બાથ ટબમાં તો મેં કદી સ્નાન કર્યું જ નથી. મને ડોલ આપ, તે જ હું ટબમાં ગોઠવીશ અને પછી નાહીશ. પણ ઘરમાં કોઈ ડોલ હતી જ નહીં, અને શ્યામે નોંધી લીધું કે કોઈ ઇન્ડિયન સ્ટોરમાંથી હવે

તેમણે બા માટે ડોલ લાવી આપવાની છે. અત્યાર પૂરતું તો ઘરનું સૌથી પહોળું ને મોટું વાસણ લઈ તેમાં ગરમ પાણી ભરી આપવામાં આવ્યું અને કામ ચાલ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર તમારા આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશો, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા.

નાખી. અરે, હજી તો 4 જ વાગ્યા હતા. ખૂબ જ આશ્ચર્યથી એમણે પૂછ્યું, હે શ્યામ, આટલું વહેલું અંધારું થઈ જાય? હા બા, શિયાળામાં આમ જ થાય. ચા પીને શ્યામે તેમને ઘર બતાવ્યું. તે બોલ્યો, અમારું ઘર તો સામાન્ય જ છે બા, સુવા માટે ફક્ત 5 ઓરડા અને 2 ગેરેજ છે. દરેક ઓરડામાં રેશમી સુંવાળી જાજમ પાથરેલી હતી. ગાદલા પણ ઘણા નરમ હતા, ડ્રેસિંગ ટેબલ પણ સ્ટાઇલિશ હતા, અને છતાં શ્યામ ઘરને સામાન્ય કહેતો હતો. ખરેખર આશ્ચર્યની વાત. પોતાને થયેલા ઊંડા સંતોષને વ્યક્ત કરતા નીલાબા બોલ્યા, બેટા, તારું ઘર તો મોટા મહેલ જેવું છે. ના બા, અહીં તો બધા પાસે આવા જ ઘરો હોય છે. જ્યારે બાપુ અમને શાળામાં સંસ્કૃત ભણાવતા હતા ત્યારે તેમણે એક જ વાત મને કહેલી, તે મને હજી યાદ છે. તેમણે કહ્યું હતું કે મલય પર્વતોમાં રહેનારી આદિવાસી સ્ત્રીઓ ઘરનો ચૂલો સળગાવવા માટે પણ ચંદનના કિંમતી લાકડા વાપરતી હતી. એ જ વાત અહીં પણ છે. અહીં આ બધી વસ્તુઓ ખૂબ જ સામાન્ય ગણવામાં આવે છે. હકીકત પણ છે, ત્યાંની પરિસ્થિતિ અને ભારતીય પરિસ્થિતિ જુદી છે. પણ મજા ક્યાં છે એ તમારે વિચારવાનું. વિરામ બાદ વાતને આગળ વધારીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

નીલાબાને આ સામાન્ય લાગતી વાત સમજણમાં ના આવી. નીલાબા એ વાર્તાનો પૂરેપૂરો અર્થ સમજી તો ન શક્યા, પણ પછી અનિતા તેમને રસોડામાં લઈ ગઈ. રસોડું કેટલું ચોખ્ખું હતું, જાણે નવું જ બનાવેલું હોય. એક માઇક્રોવેવ, ગેસનો મોટો ચૂલો, ગ્રાઇન્ડર, મોટું ફ્રીજ, બધું જ તો ત્યાં હતું. નીલાબાએ પૂછ્યું, હવે તું કેટલો વખત કામે જવાની છે અનિતા? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર RJER ના સ્વરમાં ટોલર વહુ નવલકથાના અંશોને, ગુજરાતીમાં જેનો અનુવાદ કર્યો છે સુધા મહેતાએ અને જેના લેખિકા છે સુધા મૂર્તિ. બસ એક જ દિવસ, કાલનો, પછી હું રજા માગી લઈશ. પછી તો જ્યારે બાળક 2 મહિનાનું થશે ત્યાર પછી જ ફરી ઓફિસે જવા માંડીશ. પણ બાળક આવે પછી તારે ફરી ઓફિસે જવાની શી જરૂર છે? ગિરીશ બહુ મોટી નોકરી નથી કરતો, એટલે જ તો માતા બન્યા પછી મીનાક્ષીએ નોકરી કરવી પડે છે. પણ તારી પાસે તો કશાની કમી નથી, મહેલ જેવું તો તારું ઘર છે, એક નહીં પણ 2 તો ગાડીઓ છે, તો પછી તારે ફરી નોકરી કરવાની શી જરૂર છે? ફરી અનિતાએ શ્યામ સામું જોયું. શ્યામે કહ્યું, બા, એક બકરાની જેમ હાથીએ પણ પોતાનું વજન પોતે જ ઉચકવું પડે છે. મને જ ખબર છે કે અમારી આર્થિક સ્થિતિ કેવી છે. આ રાચ રચીલું ગાડી ઘર સુધા અમે હપ્તાઓ ભરીને ખરીદી રહ્યા છીએ. હપ્તાઓ દર મહિને ભરવા પડે, તે તો તમે જાણો છો ને. તમે અહીં બાળકની કાળજી લેવા આવ્યા છો, તો ઘરે બેસીને કશું ન કરવાથી તો અનિતાને કંટાળો જ આવશે. તો ભલે એ કામે જતી, આપણે પછી જોઈશું આ બાબતે શું નક્કી કરવું તે. હં, આમ ચર્ચા બંધ થઈ. આમ તો નીલાબાને સર્વપ્રથમ જ ખબર પડી હતી કે હપ્તાની દુનિયા કેવી હોય. આપણા દેશમાં પણ આવી પ્રથા આવે તો કેટલું સારું, તેમણે વિચાર્યું. પછી અમે પણ સારી સારી ચીજો પહેલાં ખરીદી લઈએ અને રાજાની જેમ રહીએ. જીવનમાં ઘણી વખતે આ દૂરથી ડુંગર રળિયામણા હોય ને એવી પરિસ્થિતિ સર્જાય છે, કંઈક એવું જ હતું. વાતને આગળ વધારીશું, પરંતુ આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

બીજે દિવસે શ્યામ અને અનિતા બંને નોકરીએ જતા રહ્યા અને આવડા મોટા ઘરમાં નીલાબા એકલા પડ્યા. હજી તો તેમને મુસાફરી દરમિયાન થયેલા સમયફેર સાથે પણ તાલમેલ બેસાડવાનો હતો. હજી તેમના શરીરમાં તે તાલમેલ થયો ન હતો. સુરભી સાથે થયેલી વાતચીત તેમને યાદ આવી. આટલું મોટું ઘર છે તે વિચારવા લાગ્યા. અનિતા ના તો નહીં જ પાડે. અનિતા અને તેના બાળકને માટે પણ સુરભી ખૂબ મદદરૂપ થશે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે આરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. આમ પણ તેને બાળકો ગમે છે, એટલે કે સુરભીને. તે જ્યારે અમદાવાદ આવે છે ત્યારે હર્ષને એક મિનિટ માટે એકલો છોડતી નથી જ ને. શ્યામ પણ ના નહીં જ કહે. પોતે જ્યારે સગર્ભા હતા તે દિવસોની તેમને સ્મૃતિ થઈ આવી. નીલાબાને શ્યામ આવવાનો હતો તે વખતે પોતાની માતાને ઘરે તેઓ પ્રસૂતિ માટે ગયા હતા. બહુ થોડા જ મહિના ત્યાં રહેલા, નહીં પૂરા 2 વર્ષ ત્યાં રહ્યા હતા. આનું અલબત્ત એક કારણ એ હતું કે મનોહરલાલે કોઈ વિશેષ પ્રશિક્ષણ માટે 1 વર્ષ બહાર રહેવાનું હતું અને તેમના માતા પિતા તો અગાઉ જ ગુજરી ગયા હતા. એથી જ એમના ભાઈ અને ભાભીએ 2 વર્ષ માટે તેમને રાખ્યા અને જ્યારે પતિને ઘરે તેઓ પાછા ફરતા હતા ત્યારે એક નવી સાડી પણ ભેટ આપી હતી. પોતાની સ્થિતિ સારી ન હોવા છતાં તેઓ ખૂબ ઉદાર હતા. એ દ્રષ્ટિએ તો શ્યામ અને અનિતાએ ના કહેવાનું કશું કારણ જ ન હતું. જો સુરભી પણ અહીં આવી જશે તો મારા 2 બાળકો અમેરિકાના રહેવાસી બનશે. પછી મને જ્યારે મન થશે ત્યારે હું અહીં આવીશ અને જ્યાં સુધી મન હશે ત્યાં સુધી રહીશ, સ્વપ્નોમાં સરી જતા નીલાબાએ વિચાર્યું. એક અઠવાડિયું વીતી ગયું. શ્યામ તેમને ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં લઈ ગયો. અદ્ભુત દુકાન હતી. કેટલો ચોખ્ખો માલ, કેટલા સરસ શાકભાજી, કેટલી બધી જાતના ફળોના રસો, દહીં, દૂધ, છાશ અને વળી પાન પણ અહીં મળતા હતા. આ બહુ જ અદ્ભુત હતું, સિવાય કે અહીં માંસ પણ વેચાતું હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ડોલર વહુ નવલકથા. વિરામ બાદ તેને આગળ વધારીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ડિપાર્ટમેન્ટલ સ્ટોર જોઈને નીલાબાને થયું, બેથી વધુ આંખોની જરૂર પડે આટલું બધું જોવા માટે? તો એક અઠવાડિયામાં નીલાબા

આ બધી ચીજો વાપરતા શીખી ગયા. ગેસ પર ખાવાનું રાંધવાની પદ્ધતિ, ફ્રીઝરમાં તેને કઈ રીતે ગોઠવવું, માઇક્રોવેવમાં ગરમ કઈ રીતે કરવું, વિવિધ મશીનો કઈ રીતે વાપરવા. જે એક કામ તેમને સખત ના પસંદ હતું તે હતું વાસણ ધોવાનું. આટલી બધી ગરીબીના દિવસોમાં પણ તેમણે વાસણો કદી હાથે માંજ્યા જ નહોતા. એ માટે નોકર તો મળી જ રહેતો, પણ અમેરિકામાં તો તમને નોકર જ ન મળે. એટલે ડિશવોશર અને વોશિંગ મશીન કઈ રીતે વાપરવું તે તેમણે શીખવું પડ્યું. તે તેમણે જોકે ઝડપથી અને સરળતાથી શીખી લીધું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં ડોલર બહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. નીલાબાની ઈચ્છા હતી કે પ્રસૂતિની પીડા ઉપડે તે પહેલાં સીમંત વિધિ કરવી. તેમણે અનિતાને કહ્યું, હું તારા માટે એક લીલી રેશમી સાડી લાવી છું. સુરભીએ પણ લીલી બંગડીઓ મોકલી છે અને એક પોચમપલ્લી સાડી પણ છે. તું બે ચાર સ્ત્રીઓને આમંત્રણ આપી દે, હું વિધિ કરીશ અને પછી તને એ સાડીઓ ભેટ આપીશ. અનિતાએ સાસુના સૂચનને આવકાર્યું નહીં. બા, કામકાજના દિવસે કોઈ નહીં આવે, નામકરણ વખતે આપણે સૌને બોલાવીશું. એટલું ઓછું હોય તેમ તેને માટે લાવેલી સાડીઓના બોક્સને તેણે ભગવાનની સામે ભેટ આપી. ત્યારે તેણે બોક્સ ખોલીને ભેટ જોવા જેટલી પણ તકલીફ લીધી નહીં, ખુલ્યા વિના જ બોક્સ બાજુ પર પડી રહ્યું. પ્રસવ પીડા ઉપડી ત્યારે અનિતા ચીસો પાડવા લાગી. ડૉક્ટરે જે તારીખ પ્રસૂતિનો અંદાજ રાખ્યો હતો તે જ તારીખે આ પીડા ઉપડી. નીલાબાએ સાંત્વના આપવા માંડ્યું, થોડું સહન કરી લે બેટા, મેં પણ બાળકોને જન્મ આપ્યા છે, આ દુઃખ સૌએ સહન જ કરવાનું છે. પણ આવા શબ્દો ન અનિતાના દુઃખને ઓછું કરી શક્યા, ન તેની ચીસોને ધીમી કરી શક્યા. જીવનમાં કેટલીક પરિસ્થિતિમાં માણસનું મન મક્કમ બનવું જોઈએ, પણ અહીંયા મન મક્કમ હોય એવું લાગ્યું નહીં. વાતને આગળ વધારીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર

તે જ પીડા વખતે શ્યામ ઘરે આવી પહોંચ્યો અને અનિતાને ગાડીમાં બેસાડી નીલાબાએ કહ્યું, હું પણ તારી સાથે આવું. ના બા, એ લોકો એકલા મને જ અંદર જવા દેશે. બાળક આવે કે તરત જ હું તમને ફોન કરી દઈશ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર ડોલર વહુ નવલકથાના અંશો આરજે એઆરના સ્વરમાં. આ નવલકથાના લેખિકા સુધા મૂર્તિ છે અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. શ્યામ અને અનિતા હોસ્પિટલ જવા ઉપડી ગયા. હોસ્પિટલમાં સીમિત લોકોથી જ જવાય એ આખી વાત નીલાબા માટે નવી હતી, પણ તેમણે ધાર્યું કે આ જ સામાન્ય પ્રથા હોવી જોઈએ. તેથી તેઓ ઘરમાં ગયા અને ફોન પાસે બેસીને રાહ જોવા લાગ્યા અને આતુરતાથી બાળક અવતરવાના સમાચારની રાહ જોઈ રહ્યા હતા. રાહ જોતા જોતા તેમણે અંબા માતાની અને વિશ્વેશ્વર મહાદેવની પણ સ્તુતિ કરવા માંડી જેથી અનિતા અને તેના બાળકની રક્ષા થાય. ત્યાં ફોનની ઘંટડી વાગી. શ્યામે કહ્યું, બા, બેબી આવી છે, બધું નોર્મલ છે અને પ્રસૂતિ પણ સરળતાથી થઈ ગઈ છે. સાંજે શ્યામ તેમની વહુને અને પૌત્રીને જોવા માટે નીલાબાને લઈ ગયો. બેબી તો બહુ જ દુબળી પાતળી અને સહેજ ભીનેવાન હતી, તેની માની જેમ. બીજા ગોરા બાળકોની સાથે મૂકેલી હોવાથી વળી વધારે જ કાળી લાગી. પ્રસૂતિના ત્રીજા દિવસે અનિતા ઘરે પાછી ફરી. નીલાબા 10 દિવસના ઉપવાસ કરી રહ્યા હતા અને પરિણામે સહેજ ચીડિયા બની ગયા હતા, છતાં ઘરમાં બાળક હોય તો તેથી ખુશ પણ થયા હતા. બેબી માટે એક રૂમ જુદો સજાવાયો. ભારતમાં વપરાતા ઘોડિયા કરતાં અહીં જુદી જાતનું પારણું હતું. વળી અહીં ઘણા બધા રમકડા પણ હતા અને એક સુંદર રંગીન પડદો પણ બનાવ્યો હતો. બેબીને રૂમમાં સુવડાવીને જ્યારે અનિતા પોતાના બેડરૂમમાં જવા લાગી ત્યારે નીલાબાએ ધીરજ ખોઈ નાખી. આમ જુદા રૂમમાં તો બાળક સૂઈ કેવી રીતે શકે? તેમણે ચીડાઈને કહ્યું, તું કહે તો હું તેની સાથે સૂઈ શકું? તમે સાંભળી રહ્યા છો નવલકથા ડોલર વહુના અંશો રેડિયો પાલનપુર પર. વિરામ બાદ વાતને આગળ વધારીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો.

બેબીને એક રૂમમાં સોડાવીને અનિતા જ્યારે બીજા રૂમમાં જવા લાગી ત્યારે ચીડાઈને ધીરજ ખોઈને નીલાબાએ પૂછી જ લીધું, બેબી એકલી તો કેવી રીતે અહીંયા સૂઈ શકે? તું કહે તો હું તેની સાથે સૂઈ રહું? ના, તમે જ્યારે પાછા જશો ત્યારે એ આદત મને બહુ કટશે. અત્યારથી જ એને આ રીતે સૂવાની ટેવ પડવા દો. પોતાની સાસુની આગળ કશી દલીલ કરવાની એને તક ન આપી અને અનિતા પોતાના બેડરૂમમાં જતી રહી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર RJER ના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. નીલાબાને હર્ષ યાદ આવી ગયો. છેક બચપણથી જ હર્ષ તેના દાદા સાથે સૂતો. આને પરિણામે બંને વચ્ચે ગાઢી માયા બંધાઈ હતી. જો આટલી નાની વયથી જ આ લોકો બાળકને છૂટું પાડી દે અને એકલતામાં જ જીવન જીવવાની ફરજ પાડે તો પછી માયાના બંધનની અપેક્ષા રાખી શકાય? આવી સ્થિતિમાં પ્રેમ અને વહાલ કઈ રીતે વિકસે? તેમને ચિંતા થઈ. બેબીને એક ટબમાં મૂકી અનિતા તેને નવડાવતી હતી. નીલાબાએ ખાસ વિનંતી કરી, જો મને બેબી આપ, હું તેને મસાજ કરીને નવડાવીશ, થોડું અરંડ્યું આપ અને પછી હું બધું સંભાળી લઈશ. નાના બચ્ચાઓને ખૂબ સારી ઊંઘની જરૂર હોય અને સારા વિકાસ માટે મજાના સ્નાનની પણ. ના બા, રહેવા દો, અનિતાએ તેમનો હાથ આગો કરતા કહ્યું. મને એવું બધું પસંદ નથી, એવું અહીં કોઈ કરતું પણ નથી. બાળ સંભાળ વિશે મેં ઘણા પુસ્તક વાંચ્યા છે અને હું તેમાં લખ્યા મુજબ મારી છોકરીને ઉછેરીશ. આમ તો નીલાબા નવજાત શિશુઓને સ્નાન અને મસાજ કરાવવાની કુશળતા માટે પ્રખ્યાત હતા. આડોશી પડોશીઓ પણ પોતાના બાળકોને સ્નાન કરાવી જવા માટે તેમને વિનંતી કરતા. તમે જેટલી સારી રીતે સ્નાન કરાવો તેટલું જ બાળકના શરીરને અદ્ભુત પ્રકારે શારીરિક કસરતનો આનંદ મળે છે. અને એવી સુંદર સ્નાન કરાવવાની ક્રિયા નીલાબા જ કરતા, બીજું કોઈ કરાવતું જ નથી. અને તેઓ ખાસ કહેતા કે તમને વાંધો ન હોય તો થોડો વખત અમારા બચ્ચાને તમે સ્નાન કરાવી જશો? જેટલું સારું તમે કામ કરો છો તેવું અમે પણ નથી કરી શકતા આ સ્નાનનું. વાત આટલી નહોતી કુશળતાની, પણ એક પ્રેમ લાગણી અને કેર હુંફાળી એ રક્ષણની ભાવનાની પણ વાત હતી. પણ અહીંયા કોણ સમજે? વિરામ બાદ ફરી મળીએ છીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો.

નીલાબાને આમ અડોશ પડોશના લોકો કહેતા કે અમારા કરતાં વધુ તમે સ્નાન કરાવો છો સારી રીતે, અને સાથે સાથે એમના પગ પકડી અને તેમને વિનંતી પણ કરતા. એક પણ ચોપડી વાંચ્યા વિના કેવળ પ્રેમથી પ્રેરણા મેળવીને તેમણે કેટલા બચ્ચાઓને સ્નાન કરાવ્યું હશે. પછીથી જ્યારે આ બચ્ચાઓ મોટા થઈને મોટી પરીક્ષાઓ પણ પાસ કરી લેતા ત્યારે તેમની માતાઓ તેમને નીલાબા પાસે લઈ આવતા અને પગે લગાડતા અને આશીર્વાદ માગતા. તમે તેને નાનપણમાં અહીંયા આગળ રમતા જોયો હતો એ જ આ દીકરો કે દીકરી છે જેને તમે નાનપણમાં નવડાવ્યો છે. જુઓ હવે કેટલો મોટો થઈ ગયો, એણે આ પરીક્ષા પણ પાસ કરી લીધી, બોલો, તેમની માતાઓ ગૌરવથી કહેતી. નીલાબા આ રીતે બચ્ચાઓને સ્નાન કરાવવાની વાતને એક પુણ્યનું કામ ગણતા અને સ્વાર્થ વિના જ હંમેશા કરતા. હર્ષને પણ તેનો લાભ મળ્યો હતો. ચિંતિત થઈને તેમણે વિચાર્યું, મીનાક્ષી તો બહુ સારું સ્નાન નથી કરાવી શકતી, હવે હું ત્યાં નથી તો બિચારો હર્ષ કોણ જાણે કેવું સ્નાન પામતો હશે. ને હવે એ લાગણીના સાચા સંબંધોનું બાન થયું. પણ તેઓ તો અમેરિકાની ઘેલછાએ આવ્યા હતા, ડોલર વહુ પાસે. શું થશે અને તમે પણ આ નવલકથામાંથી શું વિચારી રહ્યા છો તમારા મનમાં એ બધું જ અમને લખીને મોકલો 9512-96-88 પર. અમારી મોબાઈલ એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર અને આઈફોનના આઈટ્યુન સ્ટોર પરથી રેડિયો પાલનપુર લખીને ડાઉનલોડ કરો. તેમાં રહેલા અમારા સોશિયલ મીડિયાના અકાઉન્ટ એટલે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ અને એક્સ પર રેડિયો પાલનપુર લખી સર્ચ કરીને તમારી કોમેન્ટ્સ અમને મોકલી આપો. અમે તમારા પ્રતિભાવોને યોગ્ય રીતે સ્થાન આપીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો. રેડિયો ગાર્ડન પર પણ અમે ઉપલબ્ધ છીએ, રેડિયો પાલનપુરને. અલવિદા દોસ્તો, ફરી મળીશું આવતા અઠવાડિયે.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.